કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચના ભવંશ ગાયકવૃંદના સમૂહ સ્વરમાં.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.
2: અર્ચના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ લીરલબાઈની રચના યશવંત ભટ્ટના સ્વરમાં.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો અમૃતધારા કાર્યક્રમ. બસ થોડી જ વારમાં
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે હૃદયની ભાષા, જેના વક્તા છે
4: કુતર્ક. એ બુદ્ધિના સંતાનો છે. શ્રદ્ધા, સત્ય કે આત્મબળ એ હૃદયના સંતાન છે. બુદ્ધિ જ્યાં સુધી શ્રદ્ધામાં તદ્રૂપ થઈ જતી નથી કે હૃદય સાથે ઘનિષ્ઠ મૈત્રી સાધી શકતી નથી, ત્યાં સુધી એ પૂર્ણ સત્ય ઉચ્ચારી શકતી નથી. તેનો અર્થ એ થયો કે સત્ય એ હૃદયનો વિષય છે અને અર્ધ સત્ય કે જૂઠ એ બુદ્ધિનો. પરંતુ વ્યવહારમાં મનુષ્યને આ પ્રકારની પ્રાપ્ત થતી નથી. જ્યાં સુધી તે એની પાસે જે કાંઈ જેવા સ્વરૂપે હોય છે તેનો જ તે ઉપયોગ કરે છે. અને કેળવાયેલી માતાને જે 100 શિક્ષક સાથે સરખાવવાની નું સત્ય તેને જ આભારી છે. તેથી ખરી વાત હૃદયના અને બુદ્ધિના માપદંડોના મૂલ્યાંકનની જ છે. આ મૂલ્યાંકન જ્યારે સધાય છે ત્યારે આપોઆપ માણસ હૃદયની કે અંતઃકરણની ભાષાથી વ્યવહાર જીવનના તમામ પ્રસંગે પોતાના કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકે છે. પરંતુ જ્યાં સુધી આમ નથી થતું ત્યાં સુધી કેવળ બુદ્ધિના આધારે સ્વલક્ષી હેતુઓને પાર પાડવા અને તેનામાં રહેલા અહમનો વિસ્તાર કરવાના નુસ્ખા સ્વરૂપે તેનો જીવન વ્યવહાર નિભાવે છે, જે અનેકવિધ સમસ્યાઓ અને પ્રશ્નોની હારમાળા સર્જી આપે છે. કારણ કે બુદ્ધિને કેટલી જીભ હોય છે તે કહેવું કે ગણવું મુશ્કેલ છે. હૃદયની ભાષા માટે તો કેવળ એક જ જીભ હોય છે. આપણા નરસિંહ, મીરા, સુરદાસ કે કબીર હૃદયની ભાષાના દ્રષ્ટાંત છે. જ્યારે હિટલર, સિકંદર કે મોહમ્મદ ગઝનવી વગેરે બુદ્ધિની ભાષાના દ્રષ્ટાંત છે. જ્યાં સુધી આ બુદ્ધિ કે અહંકારરૂપી બીજ હૃદયરૂપી ધરતીમાં ધરબાઈ જતું નથી કે તેમાં તદ્રુપ થઈ જતું નથી, ત્યાં સુધી તે પોતાની સખ્તાઈને ત્યજી શકતું નથી. અને તેમ નથી થતું તો તેમાંથી નવસર્જનના અંકુર પણ ફૂટી શકતા નથી. વિશ્વ ઉપર બુદ્ધિ કે અહમની ભાષા છવાઈ ગઈ છે ત્યારે ત્યારે આતંક કે વિસર્જનની કથાઓ સર્જાય છે. અને હૃદયની ભાષાનો પ્રભાવ વધ્યો છે ત્યારે ત્યારે સર્જન કે પ્રેમની કથાઓ સર્જાય છે. હૃદયની ભાષા અગમ્ય છે. બાળક જેમ ભાષા વગર પણ માતાને તેની વાત સમજાવી શકે છે અને માતા પણ બાળકનો એ અગમ્ય ભાવ ઝીલી લે છે, તેમ હૃદયને કદાચ ભાષાની ભાગ્યે જ જરૂર પડે છે. અને છતાં તે હંમેશા નવસર્જન કરતી રહે છે અને તેમાં કોઈના પ્રમાણપત્રની કે ટીકા ટપ્પણની તેને જરૂર પડતી નથી. એ સતત કેવળ પોતાના કર્મમાં જ, આત્મકર્તવ્યમાં જ વ્યસ્ત રહે છે. તાપ સહન કરવો એ હૃદયનો મોટો સદગુણ છે. બુદ્ધિને તેની સાથે ભાગ્યે જ કોઈ નિસ્બત છે. તે સતત અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ વચ્ચેનો ભેદ જ શોધ્યા કરે છે. તેના કાર્યોનો વિસ્તાર પણ કેવળ સ્વલક્ષી જ હોય છે. બુદ્ધિ કૃતકતાઓનું જ વહન કરે છે. તેનું સ્થાન કેવળ યાંત્રિક, વૈજ્ઞાનિક, તાર્કિક કે ઔદ્યોગિક ક્ષેત્રોમાં જ પ્રવર્તે છે. અનેકવિધ સમસ્યાઓના નિવારણમાં બુદ્ધિની આ વૈચારિક દુનિયા જરૂરી તો છે જ, પરંતુ તે વિવેકપૂર્વક આચરણમાં મુકાય ત્યાં સુધી જ તેમાંથી લાભ પ્રાપ્ત કરી શકાય છે. પરિણામે મનોરંજનના અનેકવિધ કૃતક સાધનો દ્વારા તે તેની મનસ્થિતિને સહેલાવવાનો કે બહેલાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. સાંપ્રતમાં આપણે આ સ્થિતિને એક પ્રચંડ ઘોડાપૂરના વ્યાપમાં જોઈ શકીએ છીએ. હૃદયનું સત્વ પ્રાપ્ત કરનાર કે પામી જનાર બુદ્ધિ કે મન ઉપર વિજય પ્રાપ્ત કરીને આ પ્રકારના અનેકવિધ ભટકાવથી દૂર રહી શકે છે. કંટાળા નામનો કાળોતરો તેને ક્યારેય ડસી શકતો નથી. નાના બાળકથી માંડીને કોઈને પણ પૂછવામાં આવશે તો વાત વાતમાં એ કંટાળા ઉપર વરસી પડતો હોય છે. કંટાળો તે આપણી ઘર ઘરની અને પોતીકી સમસ્યા બની રહી છે, જેને આપણે આપણાથી અળગી પણ કરી શકતા નથી. હવે પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે શિક્ષણમાંથી હૃદયને ફંગોળી દેવાનું આપણે જે રીતે સ્વીકારી લીધું છે તે રીતે તો આપણે કેવળ હૃદય વગરના એકમાત્ર રોબોટ જેવા બની રહ્યા છીએ. આવો રોબોટ અનેકવિધ સ્વપ્ન સજાવીને ઉભેલી નવી પેઢીને જીવનના મધુર મૂલ્યોના તે કેવા અને કેટલા પાઠ શીખવી શકશે તે આપણી સૌની સહિયારી સમજણનો પ્રશ્ન છે. આ સમજણ પણ જો બુદ્ધિના પનારે પડી તો આપણા પ્રશ્નોનું સમાધાન કે નિવારણ કરવું અત્યંત અઘરું સમજાય છે. જ્યાં સુધી આપણે વિચાર બુદ્ધિથી પર થઈ શકીએ નહીં અને હૃદયની ભાષા ઉચ્ચારી શકીએ નહીં ત્યાં સુધી ખરા અર્થની સમૃદ્ધિના મંડાણ શક્ય સમજાતા નથી.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત બળવંત ઓઝાને, જેમનો વિષય હતો હૃદયની ભાષા.

0: જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. સવારના 6:35 થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમના પ્રથમ ગીત સાંભળીએ. રતન ફિલ્મમાંથી ગીતને સ્વર આપ્યો છે જોહરાભાઈ અંબાલાએ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ કલાકાર મુકેશ અને સુમન કલ્યાણપુરના સ્વરમાં સાથી ફિલ્મનું આ ગીત.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 316મો મણકો. ચોપાઈના ગાયક કલાકાર હતા ઉત્તરા કેલકર અને સુરેશ વાડકર. સંગીતની ઓજક હતા સતીશ ભાટિયા. આ આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. મિત્રો, હવે પ્રાદેશિક સમાચાર થોડી જ વારમાં આપ સાંભળશો.
1: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકાર.

0: સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે આવશે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષોરોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્વાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે જ શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે, જેને લઈ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપી હતી.
1: ગાંધીનગર દેશેલા ખાતે મધુર ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયા લોકાર્પણ ખાતમુહૂર્ત એ માનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે.
0: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે 20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હશે. લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ ધોલેરા એસઆઈઆર આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાન મથક તથા લોથલ ખાતે આવેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષને આધુનિક રેલ કનેક્ટિવિટી આપશે. આ કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ન્યૂ ઇન્ડિયાની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતીક છે. ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ધોલેરાના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ પ્રોજેક્ટના પરિણામે સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનું અંતર માત્ર 48 મિનિટમાં અને સરખેજથી ધોલેરા એરપોર્ટ સુધીનો સમય માત્ર 38 મિનિટમાં કાપી શકાશે. મંડળ રેલ પ્રબંધક અમદાવાદના વેદ પ્રકાશે આ અંગે જણાવ્યું છે.
2: ગુડ્સ કે હિસાબ સે ભી યે યુનિક હોગા. ગુડ્સ કે લિહાઝ સે યુનિક હોને કા ઇસલિયે જરૂરી હૈ ક્યોંકિ ઇસકો હમારે યહાં પે જો સેમિકોન જો હબ બનાયા જા રહા હૈ, જો વર્લ્ડ કા સબસે બડા સેમિકોન હબ કા એરિયા ભી બનને વાલા હૈ. યે જો સિંગાપુર સિટી હૈ ઉસસે બડા એરિયા કેવલ અમદાવાદ કે ઉસ પાર્ટ મે ડેવલપ કિયા જા રહા હૈ. વહાં સે જો પ્રોડક્ટ તૈયાર હોંગે વો દેશ કે કિસી ભી પાર્ટ મે યા વર્લ્ડ કે કિસી ભી પાર્ટ મે જા સકેંગે.
0: રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય રાજ્યોમાં યોજાનાર બેઠકમાં ઓનલાઈન જોડાવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરેક અધિકારી પાસે માત્ર એક વાહન રહેશે અને બાકીના વાહનો જમા કરાવવું ફરજિયાત રહેશે. જાહેર વાહનોના ઉપયોગ પર પણ ભાર મુકાયો છે. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો હવે વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પર ભાર મુકાયો છે, જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કર્યું હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું છે.
1: તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવા માત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે.
0: મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો પણ નિર્ણય કરાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abd ને ફોલો કરશો. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાતા તંત્ર સજ્જ બન્યું છે, જે અંતર્ગત વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાઈ રહી છે. આ અફવાના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય રીતે 7 દિવસ ચાલે તેટલો પેટ્રોલનો જથ્થો વલસાડના લોકોએ માત્ર 24 કલાકમાં જ ભરાવી લીધો છે, જેના કારણે તંત્ર સક્રિય બન્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પુરવઠા અધિકારી DS બારિયાએ વધુ માહિતી આપી હતી.
3: ચાલે સાંજની પરિસ્થિતિ 146 માંથી ફક્ત 22 ટ્રાય હતા, એ 22 માંથી 12 કે 13 પર તો રાતે સપ્લાય પણ થઈ ગઈ હતી, પરંતુ અત્યારે જે લોકો પેનિક બાઈંગ કરે છે એટલે અફવાઓના કારણે બહુ બધી લાઈનો છે અને લોકો બહુ બધું પેટ્રોલ ફૂલ ટાંકી કરાવે છે અને એક દિવસમાં કેટલો બધો સ્ટોક જાય છે એના કારણે અત્યારે બધા ડ્રાયઆઉટની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે.
0: આ સાથે જ અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને લઈને સવારથી જ શહેર અને તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. શહેરમાં વધતી માંગને ધ્યાનમાં રાખી કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઇંધણ ઉપલબ્ધ થઈ શકે. છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને કારણે ખેડૂતો તથા વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે. આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આજથી વિવિધ માર્ગો પર 390 એસટી બસ દોડાવાશે. ગાંધીનગરમાં અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખી ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે. શ્રી સંઘવીએ વધુમાં કહ્યું, સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા પણ સરકારે નિર્ણય કર્યો છે. ભરૂચ જિલ્લામાં RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી FRCના નિયમ સિવાય ફી વસૂલનાર શાળા સામે DU કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે. કેટલીક શાળાઓ યુનિફોર્મ નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતી હોય છે, જે સરકારના નિયમની વિરુદ્ધ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવશે તો એ શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને વધુ માહિતી આપી હતી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે.
4: રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે, FRCમાં મંજૂર થયેલી જે ફી છે, તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે. તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને જો કોઈ વાલી દ્વારા લેખિત આગા સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
0: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. જો કે ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યના 15 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સૌથી વધુ 45 ડિગ્રી મહત્તમ તાપમાન ભાવનગર, અમદાવાદમાં 44, કંડલા એરપોર્ટ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 390 એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કબીરની રચના અનુપ જલોટાના સ્વરમાં.

ભક્તિ સંગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો થોડી જ વારમાં.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો. 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. સમાચાર વિગતવાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ નેધરલેન્ડના રાજા અને રાણીને પણ મળશે. આ મુલાકાતનો હેતુ યુરોપિયન દેશો સાથે ભારતના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને ડચ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 5 યુરોપિયન દેશો પ્રવાસના બીજા તબક્કામાં ગઈકાલે મોડી રાત્રે નેધરલેન્ડ પહોંચ્યા હતા. એરપોર્ટ પર શ્રી મોદીનું સ્વાગત નેધરલેન્ડના વિદેશમંત્રી ટોમ બેરેન્ડનસેન દ્વારા કરવામાં આવ્યું હતું. હેગ ખાતે હોટલમાં ભારતીય સમુદાય દ્વારા સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમોમાં પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડચ સૈનિકોએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર નાગરિકો માટે વ્યવસાય કરવાની સરળતા અને જીવન જીવવાની સરળતામાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રા પર સેસ, ટેક્સ અથવા સરચાર્જ લાદવાના સમાચાર અહેવાલને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે આ અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે અને તેમાં કોઈ સત્ય નથી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વિદેશ યાત્રા પર આવા પ્રતિબંધો લાદવાનો કોઈ જ પ્રશ્ન નથી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ ડીલરોને નાબૂદ કરવા માટે એક કાર્યયોજના તૈયાર કરી છે અને આ લક્ષ્ય તરફ કામ કરી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં આરએન કાઓ મેમોરિયલ વ્યાખ્યાન આપતા શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ હેરફેર એ ફક્ત કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ સમાજ અને ભાવિ પેઢીઓ પર લાંબા ગાળાની અસર ધરાવતો મુદ્દો છે અને તેનો વ્યાપક ઉકેલ લાવવાની જરૂર છે. તેમણે ખાતરી આપી હતી કે ડ્રગ્સ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સુનિશ્ચિત કરવામાં આવશે. ગૃહમંત્રીએ ડ્રગ્સ શિપમેન્ટને અટકાવવા અને ડ્રગ્સ લોર્ડ્સને પકડવા માટે વાસ્તવિક સમયની ગુપ્ત માહિતી આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે છેલ્લા 2 વર્ષમાં ભારત મિત્ર દેશોના સહયોગથી 40થી વધુ આંતરરાષ્ટ્રીય ગુનેગારોને ભારતમાં પાછા લાવવા સફળ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્ધાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે. વિધાનસભામાં વધુ પારદર્શિતા લાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રશ્નકાળ, ચર્ચાઓ, વિધેયક અને અંદાજપત્રનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે રાજ્યના લોકોને વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે ફક્ત સત્રના જીવંત પ્રસારણ દ્વારા જ સુનિશ્ચિત કરી શકાય છે. તેમણે ખાતરી આપી કે વિપક્ષના સભ્યોને બોલવાની પૂરતી તક મળશે. ખાસ સત્ર દરમિયાન કૂચબિહાર દક્ષિણના ભાજપના ધારાસભ્ય રથેન્દ્ર બાસુને સર્વાનુમતે 18મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. નવા અધ્યક્ષને અભિનંદન આપતા શ્રી અધિકારીએ તમામ પક્ષોને લોકશાહી પરંપરાનું પાલન કરવા અને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી. દરમિયાન કોંગ્રેસ, CPIM અને આમ જનતા યુનિયન પાર્ટીના સભ્યો સાથે નવનિયુક્ત વિપક્ષના નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયે સ્પીકરનો આભાર માન્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરી છે. લોકસભાના ભાજપના સાંસદ ડોક્ટર દગુપતી પુરંદેશ્વરીને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પેનલમાં લોકસભાના 18 અને

0: રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. નીચલા ગૃહના સભ્યોમાં હેમા માલિની, હરસિમરત કૌર બાદલ અને એકરા ચૌધરીનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભ્યોમાં સુધામૂર્તિ, પીટી ઉષા અને સ્વાતિ માલિવાલનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરશો. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી છે. નાણાં મંત્રાલયે ગઈકાલે એક જાહેરનામું બહાર પાડ્યું. ડીઝલની નિકાસ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી 23 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી પણ 33 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સુધારેલા દરો આજથી આગામી 2 અઠવાડિયા માટે અમલમાં રહેશે. ઘરેલું વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરના હાલના એક્સાઇઝ ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વોશિંગ્ટનમાં બીજા રાઉન્ડની વાટાઘાટો બાદ ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા છે. મંત્રાલયના પ્રવક્તા ટોમી પ્રિગોટે જણાવ્યું હતું કે 2 દિવસની સફળ વાટાઘાટો બાદ આ કરાર થયો છે અને વધુ વાટાઘાટો 2 અને 3 જૂને થશે. બંને દેશોના લશ્કરી પ્રતિનિધિમંડળો વચ્ચે સુરક્ષા સંવાદ પણ 29 મેના રોજ પેન્ટાગોનમાં શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રિગોટે જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ વાટાઘાટો બંને દેશો વચ્ચે કાયમી શાંતિ, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સ્થાપિત કરવા મદદ કરશે અને તેમની વહેંચાયેલ સરહદ પર વાસ્તવિક સુરક્ષા સ્થાપિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હોર્મુઝ સમુદ્રધુની ફરી શરૂ કરવામાં આવશે અને અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં. એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં શ્રી ટ્રમ્પે પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે અમેરિકાના પગલાંનો બચાવ કરતા કહ્યું કે તેઓ યોગ્ય કાર્ય કરવા જઈ રહ્યા છે. તેમણે અમેરિકા સાથે ચાલી રહેલી વાટાઘાટો માટે ઈરાનની પણ ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેહરાન સાથે કરારમાં આવેલા કરારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોએ પેટ્રોલના ભાવ વધારાના સમાચારને મુખ્ય પાને સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, અબ તુમ્હારે હવાલે બચત સાથીઓ, પેટ્રોલ ડીઝલ 4 વર્ષમાં સૌથી મોંઘા, હવે મોંઘવારીની નવી લહેરનો એલાર્મ. સંદેશ લખે છે, આખરે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટર દીઠ 3 રૂપિયાનો વધારો ઝીકાયો. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, નયા ભારત, પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું, ઈરાન યુદ્ધની અસર, ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી. આ સાથે અબુધાબીમાં ભારતના 47,880 કરોડનું રોકાણ કરશે આ સમાચાર નવગુજરાત સમયમાં વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલ સરકારના શ્રેણીબદ્ધ પગલાં, સમારોહ સાદગીપૂર્ણ, લોકાર્પણ વર્ચ્યુઅલ, આવતા વર્ષથી નીટ ઓનલાઈન જેવા સમાચારોને સ્થાન અપાયું છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેનરન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો, 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: ક્યાં ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા.

0: પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: હસે એનું વસે કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા અને કલાકાર શ્રી હરસુર ગઢવી.
1: મને કાલે કોઈ ભાઈ પૂછતા હતા કે ગઢવી તમે હાસ્ય બહુ બોલો છો, તો હાસ્ય ઉત્પન્ન કેમ જ થાય છે? આમ તો ભૂલમાંથી સર્જન થાય છે. દાખલા તરીકે કહો, શોમાં હું હોય અને તમે લપચી જાઓ

અને પડી દો બીજા દાંત કાઢી. આ ક્રિકેટ રમે છે ત્યારે કોઈ આઉટ થાય ત્યારે તાળીઓ વાગે છે, ખડખડ માણસો હશે છે, આઉટ થવું જરૂરી છે ક્યારેક. બીજા રસાવા છે ઓલા ક્રિકેટવાળા રમવા ગયેલા, તેની પત્નીને ભેગી લઈ ગયેલા બધા, બધા કપલ ગયેલા. એવા રમ્યા એવા રમ્યા, અમુક અમુક તો પછી 60 રન કરીને આવી ગયા, પણ અમુક ગાવસ્કર જેવા તો આઉટ થયા જ નહીં. બહુ રમ્યા, પછી લોકો મીડિયા ફૂલ ઉડાડવા, પૈસા ઉડાડવા, તાળીઓ વગાડવા, ખુશ ખુશ માણસ. પછી ગાવસ્કર એમ થયું કે બધા ખુશ થયા, મારી પટણી કાંઈ બોલતી નથી. એની પટણી કે તું કાંઈ બોલતી નથી, હું શું હોળી બોલો, હો ના પતિ ક્યારે આઉટ થઈને બે ગયા, તમે આઉટ થતા નથી, એ આઉટ કરવા દઈ ગયો. ક્યારે આઉટ થાય એની વાત. આ આનંદભેર જીવવું એ જીવન છે. અને કિલો તમે જો, આ પક્ષીઓ ભેગા થાય માળામાં એ પણ કિલો કરતા હોય છે, આ ઢોર ભેગા થાય છે માળામાં એ પણ કિલો કરતા હોય છે. એક માનવી જ આજુબાજુ જોયા કરતો હોય છે, ક્યાંય બે એક ન બે હારા છે એક નહીં હોય, બધું બરાબર. હા બધું બરાબર છે, અહીંયા કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. દેખો રે વેમમાં જીવવાથી શું ફાયદો. હા એક રાજા એક મહાત્માને પૂછ્યું, યોગીને, કે બાપુ હારા મારો ધર્મ કયો. મહાત્મા કે હામાં કાંઠે મને લઈ જા, પછી હું કહો. નદીને આ કાંઠે નહીં. તો રાજાએ હુડિયું મગાવ્યું, હુડિયું આવી ગયું, જો બાપુ બે જાઓ. બાપુ કે આ હુડિયું નહીં, આપણે બે બે એકી એવું હોવું જોઈએ. બીજું હુડિયું મગાવ્યું, એ થોડું નાનું આવ્યું, પણ હાવ બે બે એવું નહોતું. બાપુ કે આ નહીં, આપણે બે જ બેસી શકીએ એવું. ત્રીજું હુડિયું આવ્યું, એથી કાંઈક નાનું હતું, પણ હાવ બે સીટનું નહોતું, કે બે જણા બે એક એવું હુડિયું નહોતું. તો કે આ નહીં, હજી આપણે બે બેસી શકીએ એવું મગાય. રાજા કે બાપુ હામાં કાંઠે જાવ છે, તો કે બેસી જા. બે બે ગયા અને હામાં કાંઠે ગયા. રાજાએ પૂછ્યું, બાપુ હવે વાત કરો, હારા મારો ધર્મ કયો. પછી બાપુએ કીધું, પહેલાં મોટું હુડિયું આવ્યું ને આપણે બેઠા કે ન બેઠા, પછી નાનું હુડિયું આવ્યું ને બેઠા કે ન બેઠા, ત્રીજું હુડિયું આવ્યું ને મેં ના પડે તો બેવાની, હા તમે કીધું કે બેઠો, બે ગયા બે ગયા બે ગયા એટલે પોગી ગયા કે નહીં. હા પોગાડી દે એ ધર્મ, બાકી કોઈ મૂધો નથી. હે પોગ્યા પછી આવે એ ધર્મ, પછીમાં આવે એ તો સંપ્રદાય છે. સાંગલા કરો, ટપકા કરો, ટીલા કરો, પ્રાર્થના કરો, એ તો વચ્ચે વચ્ચેની વાત છે. ઠેઠ ગયા પછી કાંઈક જુદું હોય છે. પણ આ તો રાજાની દુનિયા છે, એવું કાંઈ નહીં. અહીં ગાંડા એવા હોશિયાર થયા છે આ દેશમાં. ગાંડાને આગવું જ્ઞાન હોય અમુક અમુક બાબતનું. એ ગાંડાને કોઈ પૂછ્યું હતું કે આ માર્ગ ક્યાં જાય, ગાંડો કે માર્ગ ક્યાંય જતો નથી, માર્ગમાંથી માણસ જાય. માર્ગ તો ગઢડા પીડ્યા છે. પણ એક ભાઈ નજીક છે ને તેવું હતું, પણ નષ્ટ નથી જડતી, શરીર બહુ જાડું હતું, બહુ કાચ કરીને તેને લાગી કીધું નષ્ટ તો એક જડતી નથી. તો દર્દી કે સામે જ ઊભી છે એને દઈ ગયો, એટલે એ નષ્ટ નહીં, ઇન્જેક્શન તને આપવાનું. હા હા અમુક અમુક ડાયા માણસ તો બહુ સારો પ્રયોગ કરે છે. હમણાં કૃષિમાં દવાખાનામાં દાખલ કરે ને રૂપાલા પત્ર.

સ્વસ્થ દોષ છે, એકદમ નિરોગી. દરદ તો છે ને, એને કેમ દાખલ કર્યા? મને નર્સને પૂછ્યું, અહીંયા બે ને બે બહેનો, મેં કહું સિસ્ટર આને મને કે બીમાર તો નથી લાગતી પણ દાખલ કર્યા છે. પછી જે છોકરાને પૂછ્યું કે આ બાર દાખલ કેમ કર્યા, મને કે એનું કારણ એ છે, ગઢવી દીકરાને બહુ ભાત લઈને આવે તો રાજી થાય. એક ઢોકળા લાવે, બીજી થેપલા લાવે, નાના દીકરાને બહુ ભજીયા કરીને લાવે તો હાવ થાય કે મારી સેવા કરે, પાંચ વર્ષ વધુ જીવે. વિશ્વાસ બેહારવા માટે પ્રયોગ કર્યો, બોલો. નોખી નોખી બહુ આવે ને આનંદ થાય, બોલો. હા, અને બહુ જબરદસ્ત તૈયાર છે. અમારા લોક સાહિત્યમાં તો લોકગીતોમાં તે હાહુ વહુના વર્ણન કર્યા છે. હા, એક હવે કીધું દાખલા તરીકે કહો કે મારી સાસુ એમ કીધું કોડમાં દીવો મે, અરે ઓ બોલુરી એમ હમદી કે આજ હાહુની હોડમાં દીવો મે, સયર મેંદી લેશું રે, મેંદી મોટા ધાર, મેંદી તો મેંદી છે, મેંદી મૂકો તો રંગ ઉગડ્યો કાંઈ નહીં, વાટો તો છોટી જાય, વાટના ને રંગ લાગે. મારી સાસુએ એમ કીધું રોટલા ઘડી મેલ, અને હું બોલું એમ હમદી કે સુલો ખોદી મેલ, સયર મેંદી લે ચુરે, અરે કેવી મેંદી, એક હલાવું ડાળખી તિયા એ ડાળખી હલે ચાર, સયર મેંદી લે ચુરે. લોકગીતમાં આનંદના ઘણા ગીતો છે, આનંદ કરવાના. હા, એક બહેનને બીજી બહેને પૂછ્યું કે બેન તારા હા આરામ તું સુખી છો ના, તેણે શું કીધું કહો, કે સુખી છો દુઃખી છો જોવો તો એક રાત રે. હા, બધી ખબર પડી જાય છે મારી હાહો કેવી છે, હરો કેવો છે, દેરાણી કેવી છે, જેઠાણે એક રાત રે. આ રાત એક જબરદસ્તી છે, રાજ તો મારો ખોળો છે, રાજ તો હોવા માટે બનાવી છે, અમુક અમુક ન હોતા આખી રાત રખડે, રેસકોર્સમાં મળે, ઓરઠિયાવાડી મળે, બાયપાસ. આ યુગ બહેનું નતો, આજનો યુગ કોઈ ભાઈ નું ક્યાંય ના બન નથી, બોલો, બાયપાસ, બાય સર્જરી, બાય પ્લેન. આમાં ભાઈ નું નામ કોઈ ભાઈ પાસ થઈને જાઓ, 2.5 કલાક રોકાવું પડે ભાઈ પાસ જાઓ. એટલે આ બધો દેશ એનો છે, અરે એવું જાયમું છે. હા, કેન્દ્રમાં બહેનો, રાજ્યમાં બહેનો, હારી હારી ઓફિસમાં બહેનો, અને એવી હોવાણ કરે છે, આનંદ કરે છે. એક બહેનને તો મોટો આંબુડો હતો જબરજસ્ત માથે, હું તો ખુશ થઈ ગયો કે આ યુગમાં એટલા બધા વાળ વધાર્યા છે, આ બેન કેટલા નારીત્વ જીવનને જાળવી રાખ્યું છે. પણ બપોરે રિસેસ પડ્યું ઓફિસમાં, ત્યારે આંબુડામાં ટિફિનનો ડબ્બો કાઢ્યો, પછી ખબર પડી વાળ છે એમની ડબ્બો. એવો આનંદ કરે. હા, અને બહુ લહેરી હોય છે આ ભેગા ભેગા નોકરીઓ કરવાવાળા, એક ડબ્બામાં જતા હોય, આવતા હોય, હામામાં જોક કહેતા હોય, કિલોળ કરતા હોય, કોલેજમાં પણ આનંદ કરતા હોય. કોલેજમાં એક વાંજરો કરી ગયો એક દી, એટલે બારીમ જઈને બેઠો વાંજરો કોલેજમાં, તો કોલેજમાં બહુ મસ્કરી કરે. એક છોકરીએ પ્રોફેસરને કીધું, સાહેબ તમારા ભાઈ આવ્યા કે. પ્રોફેસર કે બેન અત્યારે બધાય નામ લે છે, અત્યારે નામ લેવા વાંધો નહીં, એવું જાય. એટલે સાચી વાત કહું, પણ બહુ આનંદ છે. અત્યારે તો શું છે, પેલાના જમાનામાં ધૂળી નિશાળ હતી ને, આજથી 400 વર્ષ પહેલા, એટલી ત્યારે હાઈસ્કૂલ હશે વધુ નથી, તો પછી આ પેલા હાઈસ્કૂલ હતી એટલી અત્યારે કોલેજો છે. આ દેશમાં
ત્રીસ વર્ષ પહેલાં કોલેજ

નહોતી અત્યારે યુનિવર્સિટી એટલી છે, કોલેજો બહુ બધી, નોલેજનો ખ્યાલ નથી મને નોલેજ કેટલું છે, મહત્તા તો નોલેજની છે. હા, અમુક શિક્ષણ તો અંદરથી આવે છે. કકો બાલકડી ગામડામાં શીખડાવે તો કેમ શીખડાવે, કહો કને કને કા લે, હવે કમાં કાયનો જ કલેક્ટર થવાય, કમાં કાયનો જ કમિશનર થવાય, કમાં તો કેટલું છે. આ લોક ભાષામાં શીખડાવે છે કને કને કા, એમને કલમનો ક અને ખડિયાનો ખ, અને ખડિયાનો કલમ જો ભેગા થાય તો જ ગણપતિનો ગ લખાય, અને જો ગણપતિનો ગ લખાય પછી ઘરનો ઘ, પછી ઘરનું ઘર થાય, પછી ચકલીનો ચ, પછી નાના નાના છોકરા થાય, પછી જબલાનું જ નીકળે માર્કેટમાં બાબલા માપના આવે, પછી ચટુન ટ નાના નાના વાહન જોવે, ઢગલા ઢ દાણા જોવે, ઠળિયાન ઠ બિયારણ જોવે. એક ભાઈ મને કે ફેણ નું હણો શું કીધું, બાપુજી ખારા થાય. હિંગોળા કરો હસો, બાકી કઈ નથી, ભેગું કરેલું તો નકામું છે. કિલો કરવો, આણંદ થી રહું. હા, આણંદ કે ઓછી તો ન પડે, એ તો આપવા પાવે. હા, અને એ શું ના, એ તો અંદરની ફોર્મ્યુલા છે, અંદરથી જેટલા ખુલ્લા હોય ને આમાં ખાના છે, અમુક ખાના ભર્યા હોય ને અમુક ખાલી હોય તો કાંઈ ખમાય. એટલે હાંસીના ખાલા કાયમ ખુલ્લા રાખજો, ખખડા રસજો, હસે એના વસે, આવું સાંભળ્યું છે તો હસો અને હસાવો.

0: હસે એનું વસે હાસ્ય રસના કલાકાર હતા શ્રી હરસુર ગઢવી. કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા.
1: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: આહિસ્તા આહિસ્તા ફિલ્મનું આ ગીત હમણાં સાંભળી રહ્યા હતા. અશરફ ભોસલે અને અનવરના સ્વરમાં, સંગીત હતું ખૈયામનું, રચના હતી નિદા ફાઝલીની.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: કલાકાર કિશોર કુમારને આપણે સાંભળ્યા ફિલ્મ હતી અલગ અલગ, સંગીત આર ડી બર્મનનું હતું. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેનને ફરિયાદ કરો. RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

0: અંકુશ ફિલ્મનું આ ગીત હમણાં આપણે સાંભળ્યું, અર્ષભ ભોંસલે, મુરલીધર, ઘનશ શ્યામ વાસવાની અને સાથીઓના સ્વરમાં.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

કલાકાર એસપી બાલાસુબ્રમણ્યમ અને સાથીઓના સ્વરમાં અપ્પુ રાજા ફિલ્મનું આ ગીત હમણાં સાંભળ્યું અને આ ગીત સાથે આજનો ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે.

0: આકાશવાણી દમણ મિત્રો સાંભળીએ કાર્યક્રમ શ્રવણ માધુરી.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: મફત કાયદાકીય મદદ ટેલી લોની એપ
1: વેબસાઇટ www.tele-law.in અથવા ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 પરથી મેળવી શકાય છે.
2: શ્રોતા મિત્રો, આવો સાંભળીએ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસને અનુલક્ષીને વિશાલ ધામેલિયા, રાજ્ય વાહકજન્ય રોગ સલાહકાર દાદરાનગર હવેલી અને દમણ દીવ સાથેની મિતેશ પટેલે લીધેલી મુલાકાત.
3: નમસ્કાર મિત્રો. આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ એ વિષય છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસને અનુલક્ષીને. ડેન્ગ્યુ નિયંત્રણ માટે આપણે જનભાગીદારી હોય અને આપણે સૌ એ પરત્વે ધ્યાન રાખીએ અને આપણે આ રોગ નિયંત્રણમાં આપણો સાથ સહકાર આપીએ. મિત્રો, આજે આપણી સાથે છે વિશાલભાઈ ધામેલિયા, જેઓ રાજ્ય વાહક જન્ય રોગ સલાહકાર દાદરાનગર અને દમણ દીવમાં સેવા આપે છે. વિશાલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર.
4: નમસ્કાર
3: વિશાલભાઈ. આજનો જે વિષય છે ડેન્ગ્યુ નિયંત્રણ વિશે, એના વિશે આપ થોડું કહો.
4: નમસ્કાર મિત્રો. આજે આપણે 11મો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવી રહ્યા છીએ. તો ડેન્ગ્યુ વિશે માહિતી મેળવીએ તો ડેન્ગ્યુ એ કોઈ સામાન્ય તાવ નથી, પણ જો આપણે જાગૃત રહીએ તો તેનાથી બચવું ખૂબ જ સરળ છે. ડેન્ગ્યુ એ એડિસ ઇજિપ્તી નામના મચ્છર કરડવાથી ફેલાય છે.
3: બરાબર.
4: જે મચ્છર ખાસ કરીને ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. આ મચ્છરની લાક્ષણિકતા જોઈએ તો એ મચ્છર દિવસે જ કરડે છે.
3: અચ્છા.
4: અને એ મચ્છરના શરીર ઉપર બ્લેક એન્ડ વ્હાઈટ પટ્ટા પણ જોવા મળે છે, એટલે આ મચ્છરને આપણે ટાઈગર મોસ્કિટો તરીકે પણ ઓળખીએ છીએ.
3: હવે આ જે ડેન્ગ્યુથી થતો જે તાવ છે એના જે લક્ષણો છે એ સામાન્ય રીતે,
4: ડેન્ગ્યુના લક્ષણો સામાન્ય રીતે જોઈએ તો ખૂબ જ તાવ આવે છે, શરીરના સાંધાવાળા ભાગ છે ત્યાં દુખાવો થાય છે, આંખના ડોળા પાછળ દુખાવો થાય, શરીરની ચામડી ઉપર રેડ કલરના રેશિસ જોવા મળે છે. આ બધા ડેન્ગ્યુના લક્ષણો છે.
3: મલેરિયાથી થોડા અલગ,
4: મલેરિયાથી થોડાક અલગ છે. મલેરિયામાં ઠંડી લાગીને તાવ આવે, એકાંતરે તાવ આવે, ઉલટી જેવું થાય, માથાનો દુખાવો થાય, એ બધા મલેરિયાના લક્ષણ છે.
3: એટલે ખાસ કરીને મચ્છરજન્ય રોગમાં આપણે આ બંનેનો તફાવત આ રીતે આપણે કરી શકીએ. હવે આનાથી જે બચવા માટેના જે સામાન્ય એવા આપણા જે ઉપાયો છે એ કયા હોઈ શકે?
4: આ વર્ષના થીમ મુજબ આપણે વાત કરીએ તો ફર્સ્ટ વન છે પાણીના પાત્રો તપાસીએ. તો સૌપ્રથમ તો આપણા ઘર અને આસપાસ તપાસ રાખવાની આદત પાડીએ, શું ક્યાંય પાણી ભરાયેલું છે. કુંડાની નીચેની ટ્રે, પક્ષીઓના પાણીના કુંડા કે જૂના ટાયરો તપાસો કે જેની અંદર પાણી તો ભરેલું નથી. એર કન્ડિશન કે ફ્રીજની પાછળની ટ્રેમાં પણ પાણી જમા ન થવા દો.
3: બરાબર.
4: બીજું છે પાણીના પાત્રોની સફાઈ કરીએ. માત્ર પાણીના પાત્રોની તપાસ પૂરતી નથી, પરંતુ સફાઈ પણ એટલી જ જરૂરી છે. એના માટે અઠવાડિયામાં એકવાર ડ્રાય ડે તરીકે ઉજવો. ઘરના તમામ પાણીના વાસણો ખાલી કરીને ઘસીને સાફ કરી ફરીથી ભરો. યાદ રાખો, મચ્છરના ઈંડા વાસણની કિનારી ઉપર પણ ચોંટેલા હોય છે, એટલે કે પાણી બદલવું પૂરતું નથી, તેને ઘસીને સાફ કરવું પણ જરૂરી છે જેથી ઈંડા નાશ પામે
3: અને જે વાસણો છે એ પણ સુકાઈ જાય.
4: એ બી સુકાઈ જાય અને જ્યાં ઈંડા ચોંટેલા હોય તો એ આપણે બ્રશથી ઘસીને સાફ કરીએ તો એ પણ નાશ પામે, એટલે ફરીવાર ઈંડા ત્યાં થતા નથી.
3: વિશાલભાઈ, આપણે જે સ્વચ્છતાની જે વાતો કરી, સ્વચ્છતા એ દરેક જગ્યાએ જ એટલી જ મહત્વની છે અને જરૂરી હોય છે, તો આ સાથે બીજા કેટલાક કયા ઉપાયો કરવા જોઈએ?
4: ખાસ તો પીવાના પાણીના માટલા છે, ટાંકી છે, ડોલ છે, હંમેશા હવા સુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ જેથી મચ્છર ઉડીને ત્યાં જાય નહીં અને પાણીમાં ઈંડા મૂકી નહીં શકે.
3: બરાબર.
4: આપણા શરીરને પણ ઢાંકીને રાખીએ, લાંબી બાયના કપડાં પહેરીએ, કેમ કે ડેન્ગ્યુ મચ્છર છે દિવસ દરમિયાન કરડે છે. મચ્છર ભગાડતી ક્રીમ ઉપયોગ કરીએ, મોસ્કિટો રિપેલેન્ટ છે એનો પણ ઉપયોગ કરીએ અને સૂતી વખતે હંમેશા મચ્છરદાનીનો ઉપયોગ કરીએ.
3: આજે એક કેટલા સામાન્ય એવા જે ઉપાયો છે અને ખાસ કરીને સ્વચ્છતા અને ત્યારબાદ આપણે વ્યક્તિગત કાળજી રાખવાની છે, કપડાઓ લાંબી બાયના પહેરીએ કે મચ્છરો હોય ત્યાં એવી જગ્યાએ આપણે થોડી કાળજી રાખીએ. આ સાથે આપના દ્વારા જે કાર્યક્રમો થઈ રહ્યા છે તો એ કયા પ્રકારના છે લોકો જાગૃતિ માટેના?
4: રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ લોકોની જાગૃતિ માટે જ ઉજવવામાં આવે છે. આ વિશે વાત કરીએ તો આ અભિયાન છે લોક જાગૃતિની માત્ર તંત્રનું નથી પણ આપણા સૌનું છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ ડેન્ગ્યુ ફાઇટર્સ બની શકે છે. સોસાયટીના સભ્યો ભેગા મળીને સંયુક્ત રીતે સોર્સ રિડક્શન એક્ટિવિટી, એટલે કે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો જે છે એને નાશ કરવાનું કાર્ય કરે તે સમયની માંગ છે. જો આપણે સાથે મળીને કામ કરીશું તો જ આપણા કેન્દ્રશાસિત પ્રદેશમાં ડેન્ગ્યુ નિયંત્રણ કરી શકીશું.
3: વિશાલભાઈ, ખૂબ જ એવી ઉપયોગી એવી માહિતી કરી ડેન્ગ્યુને અનુલક્ષીને, અને જ્યારે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ આપણે મનાવી રહ્યા છીએ ત્યારે તો આ પરત્વે સૌએ ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. વિશાલભાઈ, આપણે ડેન્ગ્યુ દિવસને અનુલક્ષીને આપણે જે કેટલીક સ્વચ્છતાની અને જાગૃતિની વાતો કરી અને વિવિધ કાર્યક્રમો પણ આપણા દ્વારા થઈ રહ્યા છે, તો એ જણાવો કે સમુદાય અને વિદ્યાર્થીઓ માટે શું સંદેશ છે?
4: આજના રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે સમુદાય માટે સંદેશ છે કે આ જે અભિયાન છે ડેન્ગ્યુ નિયંત્રણ, એ માત્ર તંત્રનું નથી, આપણા સૌનું છે. શાળામાં વિદ્યાર્થીઓ ડેન્ગ્યુ ફાઇટર્સ બની શકે છે. સોસાયટીના દરેક સભ્યો સાથે મળીને સંયુક્ત રીતે સોર્સ રિડક્શન એક્ટિવિટી, એટલે કે મચ્છરના જે ઉત્પત્તિ સ્થાનો છે, જેમ કે પાણીના પાણી ભરેલા માટલા, ડ્રમ છે, જૂનો ભંગાર છે, કાટમાળ, ટાયરો છે, ચોલ ઉપરનો જે કચરો છે, એવી બધી રીતે સાથે મળીને સાફ સફાઈ રાખીએ તો મચ્છર ત્યાં ઉત્પન્ન થતા નથી. પાણીનો ભરાવો નહીં થાય એટલે મચ્છર જ બને નહીં. એવી રીતે દરેક વ્યક્તિ છે, સભ્યો છે, પોતાની આસપાસ અને પોતાના ઘરમાં સાફ સફાઈ રાખે તો મચ્છર બનતા નથી. જો આપણે સાથે મળીને કામ કરશું તો જ આપણા કેન્દ્ર પ્રદેશમાં આપણે ડેન્ગ્યુ નિયંત્રણ કરી શકીશું. આજના દિવસ નિમિત્તે ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા ચોલ છે, જે ઇન્ડસ્ટ્રી છે, પબ્લિક પ્લેસ છે, ત્યાં મચ્છરનું લાઈવ જીવનચક્ર છે. મચ્છરથી મચ્છર ઉત્પત્તિ સ્થાનોથી બચવા માટેના જે ઉપાયો છે એ બધા પ્રોગ્રામનું આયોજન કરવામાં આજે આવેલું છે. ત્યારબાદ લોકો ડેન્ગ્યુ થાય અથવા કોઈપણ તાવ આવે તો નજીકની હોસ્પિટલમાં જઈને લોહીની તપાસ કરાવે કે જેથી ખબર પડે કે કઈ પ્રકારનો તાવ છે, અને જો તાવ આવે તો પોતાની જાતે દવા લેવાની નથી. કેમ કે ડેન્ગ્યુ છે એ એસ્પિરિન અને આઇબોપ્રોફિન જેવી ટેબ્લેટ યુઝ કરીએ તો બ્લીડિંગ વધે છે, એટલે ઓન્લી ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવા માટે જણાવવામાં આવે છે.
3: બરાબર. અને ખાસ કરીને આપણે જ્યારે સ્વચ્છતાની થોડી જે વાતો કરીએ એમાં એક ડ્રાય ડે દિવસ અઠવાડિયામાં આપણે ઉજવવાનો છે, એ આપણે એના વિશે થોડું જણાવો.
4: ઓકે. ખાસ કરીને જે ડેન્ગ્યુ તાવ માટે જે પીક સિઝન છે જુલાઈથી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધી, તો આ દરમિયાન આપણે ડ્રાય ડે તરીકે ઉજવીએ, એટલે કે આપણા ઘરની આસપાસ અને ઘરમાં જે પણ પાણી ભરેલા પાત્રો છે એને વીકની અંદર, અઠવાડિયાની અંદર એકવાર તપાસીએ. પાણી ભરેલા પાત્રો હોય તો એને ખાલી કરીએ અને ઘસીને સાફ કરીને ભરીએ કે જેથી ત્યાં મચ્છરના ઈંડા બી છોંટેલા હોય, બની ગયેલા હોય તો એ ત્યાંથી નાશ પામે છે, અને ફરીવાર પાણી ભરીએ તો એમાં ઈંડા બનતા નથી.
3: વિશાલભાઈ, આ સિવાય જે કેટલાક કાર્યક્રમો છે એના વિશે થોડું જણાવો.
4: આજના જે કાર્યક્રમો છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે, હેલ્થ સ્ટાફ જઈને ચોલ એરિયા છે, ઇન્ડસ્ટ્રી છે, પબ્લિક પ્લેસીસ છે, તે ડેન્ગ્યુ નિવારણ વિશે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વિવિધ આઈએસી કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવેલું છે દરેક સ્થાન ઉપર, જેથી લોકોમાં જાગૃતતા આવે ડેન્ગ્યુથી બચવા માટે અને આપણા પ્રદેશમાં આપણે ડેન્ગ્યુ નિયંત્રણ કરી શકીએ અને આ અભિયાન સફળ બનાવી શકીએ.
3: બરાબર. હવે આના વિશેના કેટલાક જે જરૂરી એવા સંદેશાઓ છે એ કયા હોય છે આપણા દ્વારા?
4: આપણા દ્વારા લોકોને એક જ સંદેશ છે કે ડેન્ગ્યુ માટે જવાબદાર મચ્છર છે એની ઉત્પત્તિ સ્થાનો અટકાવીએ, અને આપણે જાગૃત થઈએ અને આજુબાજુમાં પણ લોકોને જાગૃત કરીએ કે મચ્છર ઉત્પત્તિ સ્થાનો છે દરેકનો નાશ કરીએ, અને જે એના બચવા માટેના ઉપાયો છે, મોસ્કિટો રિપેલેન્ટ છે, મચ્છરદાનીમાં છું, તાવ આવે તો તરત ડૉક્ટરની પાસે જઈને તપાસ કરાવીએ, આ આપણે જરૂરી છે ડેન્ગ્યુથી બચવા માટે.
3: તો શ્રોતા મિત્રો, આપણે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસને અનુલક્ષીને આપણે જાગૃતિની અને કેટલીક સાવચેતીની જે વાતો આપણે વિશાલભાઈ પાસેથી જાણી. વિશાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવ્યા અને આ વિશે વિગતવાર વાત કરી. આભાર.
4: ધન્યવાદ.
2: હમણાં આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસને અનુલક્ષીને વિશાલ ધામેલિયા, રાજ્ય વાહકજન્ય રોગ સલાહકાર દાદરાનગર હવેલી અને દમણ દીવ સાથેની મિતેશ પટેલે લીધેલી મુલાકાત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.
5: બદલો બદલો આદત બદલો.
6: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
5: બદલો બદલો આદત બદલો.
7: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
8: એક જિમ્મેદાર કદમ દેશ કે મજબૂત ભવિષ્ય કી ઓર.
9: વેસ્ટ એશિયા કી વર્તમાન પરિસ્થિતિઓ કે મધ્ય ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી જી કે રિસ્પોન્સિબલ ફ્યુલ કન્ઝમ્પશન કે આહવાન પર
8: માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ જી કે નેતૃત્વ મેં યુનિયન ટેરિટરી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ આપ સબસે કરતા હૈ એક વિશેષ અપીલ.
9: PNG અપનાઈએ, ક્લીનર, સેફર ઓર એફિશિયન્ટ એનર્જી કા ચુનાવ કીજીએ.
8: પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક સે અધિક ઉપયોગ કરીએ. કાર પૂલિંગ કો બઢાવા દીજીએ.
9: 18 મે 2026 સે દેવકા કા નમોપથ ઓર જમપુરી કા રામ સેતુ બનેંગે નો વ્હીકલ.
8: यहाँ सिर्फ साइकिल्स, इलेक्ट्रिक व्हीकल्स और पेडेस्ट्रियंस को अनुमति होगी. सी फ्रंट के निकट डेजिग्नेटेड पार्किंग एरियाज में व्हीकल पार्किंग की सुविधा उपलब्ध रहेगी.
9: फ्यूल बचाइए, अननेसेसरी ट्रैवल और खर्च से बचिए.
8: वर्क फ्रॉम होम और इलेक्ट्रिक व्हीकल्स को अपनाइए.
9: घर हो या खेती, सस्टेनेबल लाइफस्टाइल अपनाइए.
8: आइए मिलकर पेट्रोल और डीजल पर निर्भरता कम करें, प्रकृति बचाएं, देश को मजबूत बनाएं. दादरा एंड नगर हवेली और दमन एंड दीव को बनाइए सस्टेनेबिलिटी का मॉडल.
9: ये संदेश जनहित में जारी किया गया है UT एडमिनिस्ट्रेशन ऑफ दादरा एंड नगर हवेली एंड दमन एंड दीव द्वारा.
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો. હવે સાંભળીએ સુગમ સંગીત. કલાકાર છે સાધના સરગમ.

0: બદલો બદલો, આદત બદલો.
1: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
0: બદલો બદલો, આદત બદલો.
2: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેનને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર ગૌરવ ધ્રુવને.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: આકાશવાણી દમણ, હવે સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ.
4: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन.

તે મારા વહાલા શ્રોતા મિત્રો, મે મહિનાના શનિવારની આ બળબળતી બપોરમાં તમારી સહિયર રૂપા હું તમારું સ્વાગત કરું છું સહિયર કાર્યક્રમમાં. તો ચલો મન અને મગજને થોડી ઠંડક આપે તેવી વાતો કરીએ. તો શરૂ કરીએ એક વાર્તાથી અને પછી તમે મને કહેજો કે મેં આ વાર્તા શા માટે કહી. એક વિશાળ જંગલમાં પક્ષીઓ માટે એક અદ્ભુત શાળા હતી. દસમા અને બારમા ધોરણનું પરિણામ આવ્યું એટલે જંગલમાં ભારે ચહલપહલ મચી ગઈ. બધા જ પક્ષીઓ અને તેમના માતા પિતા મૂંઝવણમાં હતા કે હવે આગળ શું કરવું. જંગલના સૌથી વિદ્વાન ગણાતા ઘુવડ કાકા પાસે બધા સલાહ લેવા પહોંચ્યા. સૌથી પહેલા સમડીના પપ્પા આવ્યા અને એ કહે, કાકા, મારી દીકરીને તો સાયન્સ જ લેવડાવું છે. મારે તેને આકાશની ઊંચાઈઓ માપતા જોવી છે. ભલે ને એને ગણિતમાં થોડો ડર લાગતો હોય, પણ મારે તો એને એરોનોટિકલ ઇન્જિનિયર બનાવવી છે. થોડી વારમાં કાગડાભાઈ આવ્યા. ઘુવડ કાકા, મારે મારા દીકરાને કોમર્સમાં નાખવો છે. એ ગણતરી કરવામાં પાક્કો છે. ક્યાંથી કેટલો ખોરાક મળશે એનો હિસાબ એ અત્યારથી બરાબર રાખે છે. ત્યાં મોરના પપ્પા આવ્યા અને એ દુઃખી થઈને બોલ્યા, મારા દીકરાને તો ઘુવડ કાકા ખૂબ સારા ટકા આવ્યા છે અને તો એ કહે છે કે મારે તો આર્ટ્સ લેવું છે. એને તો નાચવામાં, રંગોમાં અને કળામાં રસ છે. મને તો ડર લાગે છે કે લોકો શું કહેશે. જે ઠોઠ હોય એ લોકો આર્ટ્સ લે. બધાને લાગશે કે મારો દીકરો તો સાવ ઠોઠ છે. ઘુવડ કાકાએ શાંતિથી બધાને સાંભળ્યા અને પછી એક લાકડી જમીન પર ખોડીને બધા પક્ષીઓને બોલાવ્યા અને તેમણે એક સ્પર્ધા જાહેર કરી. જે પક્ષી સૌથી ઊંચે ઉડશે એ જ શ્રેષ્ઠ ગણાશે. સમડી તો ફટાફટ આકાશમાં પહોંચી ગઈ, પણ મોર બિચારો થાકી ગયો. પછી કાકાએ બીજી સ્પર્ધા રાખી. જે સૌથી સુંદર નૃત્ય કરશે એ શ્રેષ્ઠ. અને હવે મોર કળા કરીને બાજી મારી ગયો અને સમડીને તો નાચતા આવડતું જ નહોતું. ઘુવડ કાકા હસ્યા અને બોલ્યા, જોયું, જો તમે માછલીને ઝાડ પર ચડવાની આવડતથી માપશો તો એ આખી જિંદગી પોતાને મૂર્ખ જ માનશે. આલ્બર્ટ આઇન્સ્ટાઇનના આ પ્રખ્યાત વિધાનથી ઘુવડ કાકાએ વાલીઓને સમજાવ્યું કે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે પ્રતિભાશાળી હોય છે. માછલી પાણીમાં તરવા માટે સર્જાયેલી છે, ઝાડ પર ચડવા માટે નહીં. તેવી જ રીતે દરેક વિદ્યાર્થી કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે. આપણે આપણી સરખામણી ખોટી જગ્યાએ કરીશું તો આપણને હંમેશા એમ જ લાગશે કે આપણે નકામા છીએ. પરંતુ આપણે જો આપણું સાચું ક્ષેત્ર ખરા સમયે શોધી લઈએ તો આપણે પણ પ્રતિભાશાળી સાબિત થઈ શકીએ છીએ. માટે જો સમડીને આકાશના રહસ્ય ગમે છે તો તેને સાયન્સ લેવા દો, કાગડાને હિસાબ કિતાબ ગમે છે તો તેને કોમર્સ લેવા દો, અને મોરને કળા અને સંસ્કૃતિ ગમે છે તો ભલે ને તે આર્ટ્સ લે. એ કલેક્ટર કે મોટો કલાકાર બનીને આપણા જંગલનું નામ રોશન કરી શકે છે. કોઈ પણ પ્રવાહ નાનો કે મોટો નથી હોતો. તમારી અંદર કઈ સ્કિલ છુપાયેલી છે તેને ઓળખો અને પોતાના રસ મુજબ વિષયની પસંદગી કરો. તો મારા હોશિયાર શ્રોતા મિત્રો, તમે સમજી જ ગયા છો કે આ વાર્તા મેં શા માટે કહી. હમણાં જ ધોરણ 10 અને 12ના પરિણામો આવ્યા પછી વિદ્યાર્થીઓને મૂંઝવણમાંથી બહાર લાવવા અને તેમને થોડુંક માર્ગદર્શન મળી રહે, બસ એટલો જ મારો હેતુ છે. મિત્રો, બોર્ડ્સની પરીક્ષાઓના પરિણામ પછી મુખ્ય ત્રણ પ્રવાહ વિદ્યાર્થીઓની સામે હોય છે, સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝ એટલે કે આર્ટ્સ. જો એક બે સાદા ઉદાહરણથી તમને સમજાવું તો આપણે પંખાનું ઉદાહરણ લઈએ. પંખો કેવી રીતે ફરે છે, એની અંદર કયું મેકેનિઝમ કામ કરે છે, ઇલેક્ટ્રિક પાવરની સપ્લાય કઈ રીતે થાય છે, એ બધું સાયન્સ છે. પંખો વેચીને કેટલા પૈસા કમાવી શકાય, પંખો કઈ સ્પીડ પર ચાલે તો બિલ ઓછું આવે, એ બધું કોમર્સ છે. અને માણસને પંખાની જરૂર કેમ પડી અને માણસના જીવન પર પંખાની શોધથી શું અસર થઈ એ હ્યુમેનિટીઝ એટલે કે આર્ટ્સ છે. છે ને સરળ સમજવું. વધુ એક મજેદાર ઉદાહરણ લઈએ. જો આપણે કોઈ ફિલ્મ જોવા જઈએ તો ફિલ્મની ટેકનોલોજી, એની સાઉન્ડ અને સ્પેશિયલ ઇફેક્ટ્સ એ સાયન્સ છે. મૂવીનું બજેટ અને તેની કમાણી એ કોમર્સ છે. પણ ફિલ્મની વાર્તા, તેના સંવાદો, તેમાં થતો અભિનય, તેનું સંગીત અને લોકો સુધી પહોંચતી લાગણીઓ એ હ્યુમેનિટીઝ એટલે કે આર્ટ્સ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ આર્ટ્સની. ઘણા લોકોને લાગે છે કે આર્ટ્સ એટલે માત્ર ચિત્રકામ કે સંગીત, પણ હ્યુમેનિટીઝ એનાથી ઘણું મોટું અને ઊંડું ક્ષેત્ર છે. આ પ્રવાહમાં મુખ્યત્વે માનવ સમાજ, સંસ્કૃતિ અને માનવીય સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. હ્યુમેનિટીઝમાં તમે હિસ્ટ્રી, આપણે ક્યાંથી આવ્યા, આપણા પહેલાના રાજાઓ અને સંસ્કૃતિઓ કેવી હતી, જ્યોગ્રાફી
આપણી પૃથ્વી કેવી છે, ક્યાં કેવું વાતાવરણ છે,

અને માનવ જીવન પર તેની શું અસર છે, પોલિટિકલ સાયન્સ એટલે કે રાજ્યશાસ્ત્ર, દેશ કેવી રીતે ચાલે છે, કાયદાઓ શું છે, લોકશાહી શું છે, સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર, આપણો સમાજ, આપણા રીત રિવાજો અને સામાજિક માળખું કેવી રીતે કામ કરે છે, સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન, માણસનું મગજ કેવી રીતે વિચારે છે, લોકોના વર્તન પાછળનું કારણ શું હોય છે, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, પૈસા, બજાર અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે, અને લિટરેચર એટલે કે સાહિત્ય, ભાષાઓ અને તેમાં લખાયેલી વાર્તાઓ, કવિતાઓ દ્વારા માનવીય લાગણીઓને સમજવી, આ બધા જ વિષયો તમે હ્યુમેનિટીઝમાં ભણી શકો છો. આર્ટ્સમાં તમારે ગોખવું નહીં પડે, પણ કેમ અને કેવી રીતે એ પ્રશ્નો પૂછતા રહેવા પડશે. આર્ટ્સ ભણી લીધા પછી તમે માત્ર શિક્ષક જ નહીં, પણ વકીલ, કલેક્ટર, પત્રકાર, સાયકોલોજિસ્ટ, આર્કિયોલોજિસ્ટ કે સોશિયલ મીડિયા મેનેજર પણ બની શકો છો. બીજી પસંદગી તમે કરી શકો છો સાયન્સની. વિજ્ઞાન પ્રવાહ એટલે પેલી વિજ્ઞાનની રોલર કોસ્ટર રાઇડમાં બેસવું. અહીં રોમાંચ પણ છે, થોડો ડર છે, પણ જો મજા પડી જાય તો કેરિયરનું રોકેટ સીધું અવકાશમાં જાય. સાયન્સમાં મુખ્યત્વે બે ગ્રુપ હોય છે જે તમારું ભવિષ્ય નક્કી કરે છે. જો તમને આંકડાઓ સાથે રમવું ગમે અને એક્સ અને વાયની કિંમત શોધવામાં તમને મજા આવે તો તમે ગ્રુપ એ એટલે કે મેથ્સ રાખી શકો છો, જેમાં મુખ્ય વિષયો ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર, કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર અને મેથ્સ એટલે કે ગણિત એ હોય છે. ગ્રુપ એ સાથે સાયન્સ કર્યા બાદ ઇન્જિનિયરિંગના તમામ ક્ષેત્રો તમારા માટે ખુલી જાય છે. એ સિવાય તમે આર્કિટેક્ચર કે બીએસસી પણ કરી શકો છો. અને જો તમને માનવ શરીર, વનસ્પતિ અને જીવજંતુઓ વિશે જાણવામાં રસ હોય તો તમે ગ્રુપ બી એટલે કે બાયોલોજી, જીવ વિજ્ઞાન રાખી શકો છો. તેમાં મુખ્ય વિષય છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. ગ્રુપ બી સાથે 12મું પતાવ્યા બાદ તમે એમબીબીએસ, આયુર્વેદિક કે હોમિયોપેથી ડોક્ટર, નર્સિંગ, ફાર્મસી, ફિઝિયોથેરેપી અથવા એગ્રીકલ્ચર જેવા કરિયર ઓપ્શન્સ પસંદ કરી શકો છો. જેમને ગણિત અને જીવ વિજ્ઞાન બંને ગમે છે તેઓ બંને રાખી શકે છે, પણ સાચવજો, તમારી મહેનત ડબલ થઈ જશે. અને સાયન્સમાં માત્ર 12મું પાસ કરવું પૂરતું નથી, સારી કોલેજમાં એડમિશન લેવા માટે તમારે અલગ અલગ પરીક્ષાઓ આપવી પડે છે. ગુજરાત રાજ્યની ઇન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં એડમિશન માટે ગુજરાતની સીઈટી, આઈઆઈટી અને એનઆઈટી જેવી ટોચની ઇન્જિનિયરિંગ કોલેજોમાં જવું હોય જેડબલઈની મેન્સ અને એડવાન્સ એક્ઝામ્સ આપવી પડે છે. અને જો તમારે ડોક્ટર બનવું હોય તો તમારે નીટની પરીક્ષા આપવી ફરજિયાત છે. સાયન્સ લીધા પછી જો તમે ઈચ્છો તો તમે એમબીએ પણ કરી શકો છો જે કોમર્સનો વિષય છે, અને યુપીએસસીમાં પણ જઈ શકો છો જે આર્ટ્સનો વિષય છે. પણ કોમર્સ કે આર્ટ્સવાળા ફરીથી સાયન્સમાં આવી નથી શકતા. તમારું મગજ જો તાર્કિક રીતે વિચારતું હોય અને તમે વસ્તુઓને કેમ અને કેવી રીતે એ નજરથી જોતા હો તો સાયન્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. મિત્રો, સાયન્સ આપણે ધારીએ છીએ તેટલું અઘરું નથી, પણ જો તમને તેમાં રસ હોય તો તે મહેનત માગે છે, પણ બદલામાં તે તમને એક એવું કરિયર આપે છે જે તમને સમાજમાં માન અને મોભો બંને અપાવશે. હવે વાત કરીએ આપણા ગુજરાતીઓના ફેવરેટ અને લોકપ્રિય પ્રવાહ વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ વિશે. જો તમને ગણતરી કરવામાં મજા આવતી હોય, પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ જાણવામાં રસ હોય અને ભવિષ્યમાં બિઝનેસ ટાઇકુન બનવું હોય તો કોમર્સ તમારા માટે જ બનેલું છે. કોમર્સમાં એવા વિષયો હોય છે જે તમને દુનિયાના આર્થિક વ્યવહારો સમજાવે છે. અકાઉન્ટન્સી એ કોમર્સનો આત્મા છે. તેમાં હિસાબો રાખવા, નફો નુકસાન શોધવું, બેલેન્સ શીટ બનાવતા શીખવું, સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્ર, ડેટા અને નંબરો સાથે રમીને ભવિષ્યનું અનુમાન લગાવવું, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, માંગ, પુરવઠો, ફુગાવો અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે તેની સમજ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ધંધો કેવી રીતે શરૂ કરવો, કર્મચારીઓનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, માર્કેટિંગ શું છે, માર્કેટિંગ કેવી રીતે કરવું, આ બધું જ તમને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં શીખવા મળે છે. અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, કંપનીના કાયદાઓ અને શેરબજાર વિશેની માહિતી તમે આ સબ્જેક્ટમાં શીખી શકો છો. કોમર્સ એટલે માત્ર બેંકમાં ક્લર્ક બનવું એટલું જ નહીં, અહીં પણ આસમાન જેવડી તકો છે. કોમર્સ કર્યા બાદ તમે સીએ એટલે કે ચાર્ટેડ અકાઉન્ટન્ટ બની શકો છો. કંપની સેક્રેટરી, કંપનીના કાયદાકીય કામો સંભાળવાનું કામ તમે કરી શકો છો.
અને જો તમને મોટી કંપનીમાં મેનેજર બનવાનું સ્વપ્ન હોય તો તમે એમબીએ કરી શકો છો અથવા પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો, બેંક મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર કે સ્ટોક માર્કેટ એનાલિસ્ટ.

આ બધી જ તકો તમારા માટે ખુલી જાય છે. વહાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વહાલા માતા પિતાઓ, જો આ બધું સાંભળીને તમને થોડું ટેન્શન આવી ગયું હોય તો ચલો થોડા હળવા થઈ જઈએ અને એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

0: બહેનો, કહેવાય છે કે એક સ્ત્રી આખા ઘરનો આધારસ્તંભ હોય છે, પણ શું તે ખરેખર પોતાનું એ રીતે ધ્યાન રાખે છે? એ વિશે વાત કરવા આજે આપણી સાથે છે ડોક્ટર ધારા રાવ, જેઓ વડોદરામાં વેલનેસ અને કાઉન્સેલિંગ ક્લિનિક ચલાવે છે. તેઓ આજે આપણી સાથે સ્ત્રીઓમાં થતા કેન્સર, તેના લક્ષણો, તેની તપાસ કઈ રીતે કરાવી, ઉપચાર અને તકેદારી વિશે વાત કરશે. ડોક્ટર ધારા, તમારું સહિયારમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: થેન્ક યુ મેમ.
0: ડોક્ટર ધારા રાવ, પ્લીઝ તમારો ટૂંકો પરિચય આપો.
1: મેમ, મારું નામ ડોક્ટર ધારા વૈભવ રાવ છે. હું વ્યવસાય એક કન્સલ્ટન્ટ હોમિયોપેથિક ડોક્ટર છું અને વડોદરામાં છેલ્લા 17 વર્ષથી હું હોમિયોપેથિક પ્રેક્ટિસ કરી રહી છું.
0: ડોક્ટર ધારા, સ્ત્રીઓમાં આજકાલ કયા પ્રકારના કેન્સરોની શક્યતા વધારે જોવા મળે છે એ વિશે અમારી બહેનોને જણાવો.
1: એકચ્યુઅલી આ છેલ્લા 10-20 વર્ષમાં સ્ત્રીઓમાં કેન્સરના કેસીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. અને એક આપણે આ એક નેગેટિવ ઇવેન્ટને પોઝિટિવલી જોવા જઈએ, ધારો કે તો એવું છે કે આપણે તપાસની બધી આપણી પાસે ફેસિલિટીઝ વધી છે ને, એના લીધે આપણને કેસીસ અર્લી ડાયગ્નોઝ થઈ રહ્યા છે. તો કયા કયા હોઈ શકે? તો એની અંદર સૌથી પહેલું બહુ જ કોમન જે છે એ બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે. અને સ્ત્રીઓને પણ ઘણી વખત બોન કેન્સર થઈ શકે છે અથવા તો શરીરના કોઈ પણ અન્ય અંગનું પણ કેન્સર થઈ શકે છે. પણ સૌથી જે મોસ્ટ પ્રોમિનન્ટ છે, જેની માટે આપણે કાળજી રાખવાની જરૂર છે, એ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર છે.
0: જી મેડમ, કઈ ઉંમરે આ બંને કેન્સર સ્ત્રીઓમાં વધારે જોવા મળતા હોય છે?
1: પહેલા છે ને મેમ, એવું હતું કે તમને જીવનના પહેલા બીજા દશકામાં તમને ક્યાંય કશું ખબર જ ન પડે કે શરીરમાં કોઈ તકલીફ છે કે નથી. પણ સરપ્રાઇઝિંગલી હવે લેટ 20s માં પણ ઘણી વખત કેન્સર ડાયગ્નોઝ થઈ શકે છે. પણ ઓન એન એવરેજ આપણે એક ઉંમરનો ગાળો જો પકડવા જઈએ તો તમે 35 વર્ષની ઉંમર ક્રોસ કરો, 30-35 પછીની જે ઉંમર ક્રોસ કરો, તો એ 35-40 વર્ષની ઉંમર તમે બહુ હાઈલી સસેપ્ટેબલ છો કે તમને બ્રેસ્ટ કેન્સર માટે ના તમે એક વિક્ટીમ થઈ શકો. અને સેમ એવું જ કે 40-50ની વચ્ચે આ સર્વાઇકલ કેન્સરના ચાન્સીસ વધી શકે. એટલા માટે જ આપણે કહીએ કે તમે એક વખત 35 ક્રોસ કરો તો વર્ષે એક વખત તમારે પોતાની બોડીનું

0: સ્ક્રીનિંગ કરાવવું જ જોઈએ એ અનિવાર્ય છે.
1: જી મેડમ, બહેનોમાં એવા કયા લક્ષણો જોવા મળે છે જેને કારણે બહેનોએ ચેતી જવું જોઈએ?
0: દરેકના સિમ્પટમ્સ અલગ છે મેડમ. આમાં એવું છે કે તમારે પોતાની જાતની કાળજી અને એક બીજો એક શબ્દ છે કે ચેતતા નર સદા સુખી, તો આપણા કેસમાં ચેતતી નારી સદા સુખી, કે તમને રેગ્યુલર જ્યારે પણ બહેનોને એવું લાગે કે મારા શરીરમાં કોઈક એવો અનિચ્છનીય ચેન્જ છે કે જે પહેલા નહોતો, કે જેના લીધે મારા વર્કિંગ એફિશિયન્સીમાં બહુ ફરક પડ્યો, મને સતત થાક લાગવો, સતત વજન ઉતરી જવું મારું, સતત કોઈ પણ જગ્યાએ તમને કોઈ એવું લાગે કે ઓવરગ્રોથ, એવું લાગે કે જાણે મને ગાંઠ ડેવલપ થઈ છે. તો હું બ્રેસ્ટ કેન્સરની વાત કરું તો તમે જ્ઞાતી વખતે જાતે રોજ સેલ્ફ એક્ઝામિનેશન અરીસામાં જોઈને કરવાનું છે, અને હાથ ફરે એમાં તમને ખ્યાલ આવી જાય કે અંદર કોઈક જગ્યાએ કોઈ લિમ્ફ નોડ એનલાર્જ થયેલો છે કે નહીં, કે કોઈ ગાંઠ તમને બ્રેસ્ટમાં કે બગલમાં ફીલ થાય છે કે નહીં. સેમ એવું જ કે યોનિના માર્ગેથી જો કોઈ અનિચ્છનીય સ્ત્રાવ આવે, અતિશય દુર્ગંધ આવે, અથવા તો પછી સમાગમ પછી બ્લીડિંગ થાય. સર્વાઇકલ કેન્સર જે છે એનું સૌથી મોટી નિશાની જ એ છે કે પોસ્ટ કોએટલ બ્લીડિંગ, સમાગમ પછી બ્લીડિંગ થાય. તો આ જે વસ્તુઓ છે એ ચેતવા માટેની છે કે તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ.
1: જી મેડમ, તો આની તપાસ બહેનોએ કઈ રીતે કરાવવી જોઈએ?
0: મેં કીધું ને કે સૌથી પહેલા બ્રેસ્ટ સ્ક્રીનિંગમાં કેવું છે કે એ સેલ્ફ એક્ઝામિનેશન ઇઝ ધ ફર્સ્ટ ટૂલ, એટલા માટે કે તમે સેલ્ફ એક્ઝામિનેશન જ્યારે પણ કરશો તો અરીસા સામે ઉભા રહી નાતી વખતે સાબુની ગોટી જ્યારે તમારા શરીર પર ફરે, અથવા તો હાથમાં સાબુ લઈને જ્યારે તમે એરિયાને એક્ઝામિન કરો, તો અંદર રહેલી નાનામાં નાની તમને લખોટી કે સિંગદાણા જેટલો ઓવરગ્રોથ હોય ને તો તમને તમારા સ્પર્શમાં ફીલ થઈ જાય. બગલમાં પણ એ ઓવરગ્રોથ હોય ને તો એ તમને તમારા સ્પર્શમાં ફીલ થઈ જાય. એટલે એક સેલ્ફ એક્ઝામિનેશન દરેક સ્ત્રીએ અરીસા સામે એટલીસ્ટ તમે રોજ ના કરો, વીકમાં એક વાર કરો. બીજું, વર્ષમાં એક વાર પેપ્સમિયર અને મેમોગ્રાફી, આ બે કરાવવાનું. એટલા માટે કરાવવાનું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઘણી વખત સ્ત્રીઓ ડરના માર્યા નથી કરાવતી કે મને કંઈક આવી જશે તો, પણ ટેકનોલોજી, મેડિસિન, મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે આવી જશે તો એની દવા થશે. પણ જો તમને એક એક સ્ટેજ ઉપર વધી ગયા પછી ખબર પડશે ને તમે વધારે હેરાન થાવ, એના કરતા નિયમિત ચેકઅપ એ ઇચ્છનીય છે.
1: જી મેમ, આપે કહ્યું કે મેમોગ્રાફી અને પેપ્સમિયર, તો મેમોગ્રાફી ટેસ્ટ એ શું છે?
0: મેમોગ્રાફી એ એક જાતની આપણે જેવી રીતે એક્સરે કરાવીએ ને એવી જ એક મશીનરી છે કે જેમાં આપણા સ્તનની તપાસ થાય છે, અને સ્તનમાં જો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઓવરગ્રોથ હોય, કોઈ પણ પ્રકારની ગાંઠ હોય, તો એમાં આપણે તરત જ ડિટેક્ટ કરી શકીએ છીએ. અને મેમોગ્રાફીની જેવું જ, ધારો કે તમે સ્ટ્રોંગ કેન્ડિડેટ નથી, ફેમિલી હિસ્ટ્રી નથી તમને કેન્સરની, અને તમારે ખાલી તપાસ કરાવવી છે, તો મેમોગ્રાફી જેવું જ મેમોસોનોગ્રાફી પણ થઈ શકે. મતલબ કે સોનોગ્રાફી જેવું જ એક મશીન, સોનોગ્રાફી જેવી જ પ્રક્રિયા, પણ એ તમારી બ્રેસ્ટ પર, બ્રેસ્ટની સોનોગ્રાફી, વિચ ઇઝ નોન એઝ મેમોસોનોગ્રાફી.
1: જી, અને ગર્ભાશયના કેન્સર માટે પેપ્સમિયર ટેસ્ટ જે છે એ શું છે?
0: પેપ્સમિયર એક એવો ટેસ્ટ છે કે જે તમારી યોનિના માર્ગે, પેપ્સમિયર એટલે આપણે જે પહેલાના જમાનામાં વાડીલાલના આઈસ્ક્રીમમાં લાકડાની એક ચમચી આવતી હતી જો આપને યાદ હોય તો, બરાબર, એવો એક સ્પેચ્યુલાથી યોનિના માર્ગનો સ્ત્રાવ જે છે એને, એનું સેમ્પલ લઈને એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, અને એ ઇન્વેસ્ટિગેશનમાં નોર્મલ સેલના બદલે કેન્સરના સેલ હોય તો એ પોતાની પ્રકૃતિ, પોતાનો સ્વભાવ, પોતાની દેખાવાની સ્ટાઇલ અને પોતાનું કામ બધું બદલે, તો એને આપણે હિસ્ટોપેથોલોજી કહીએ. એટલે એ ચેન્જ કરે એટલે તરત જ ખ્યાલ આવી જાય કે આ નોર્મલ સેલના બદલે બીજા સેલ છે, મતલબ કે અંદર કેન્સર ડેવલપ થઈ રહ્યું છે, તો એ પેપ્સમિયર છે.
1: તો બહેનોએ કઈ ઉંમરે આ બંને ટેસ્ટ કરાવવા જોઈએ?
0: મારી દ્રષ્ટિએ ને જે પ્રમાણે બધું બદલાઈ રહ્યું છે અને સમય પ્રમાણે જે જેમ રોગો બદલાઈ રહ્યા છે એ પ્રમાણે 35 વર્ષ તમને પૂરા થાય એટલે વર્ષે એક વાર તો એટલીસ્ટ આ તપાસ કરાવવી જ જોઈએ, અને એ ડર વિના કે કંઈક આવશે તો, કંઈક આવશે તો સારવાર શક્ય છે, પણ ખબર જ નહીં પડે તો સારવાર શક્ય નથી.
1: જી ચોક્કસ. મેડમ, જે સર્વાઇકલ કેન્સરની રસી અપાય છે બહેનોને, તે કઈ ઉંમરે અપાવવી સૌથી શ્રેષ્ઠ છે, અને શું લગ્ન પછી કે મોટી ઉંમરે આ રસી લઈ શકાય?
0: બાય એન્ડ લાર્જ મેડમ એવું છે કે સર્વાઇકલ કેન્સરની રસીનું જે મેઇન રૂટ છે, આપણે મુખ્ય જે એનો મુદ્દો છે એ છે કે દીકરી છે સેક્સ્યુઅલી એક્ટિવ થાય, લગ્ન થાય એ પહેલાં અપાવી દેવી વધારે જરૂરી છે. અને ઉંમરનો ગાળો જે કહીએ આપણે તો એ 9 થી 14 વર્ષનો ગાળો છે. અને જે અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ ડોઝ હોય છે. માનનીય ભારત સરકારશ્રીએ 28 ફેબ્રુઆરીથી સર્વાઇકલ કેન્સરની જે રસી છે એ તમામ સરકારી દવાખાનાઓમાં નિઃશુલ્ક આપવાની શરૂ કરી છે. તો હું લોકોને કહીશ કે એનો લાભ લો આપ. અને બાકી પરિણીત સ્ત્રીઓની ને મોટી ઉંમરની વાત આવે તો આપ પ્રોટોકોલ પ્રમાણે પેપ્સમિયર કરાવો, નેગેટિવ આવે પછી આપના ગાયનેક ડોક્ટરની સલાહ પ્રમાણે લઈ શકો છો.
1: આ સાથે જ આ બંને રોગ બહેનોમાં ડેવલપ ન થાય તે માટે બહેનોએ શું તકેદારી રાખવી જોઈએ?
0: એક છે મેડમ કે તમારી લાઇફસ્ટાઇલ, આપણી જીવનશૈલી છે ને એ આપણા શરીર પર મન પર બહુ અસર કરે. તો આ બધા ડિઝીઝ, આ બધી બીમારી જે વધી છે એનું એક કારણ આપણી જીવનશૈલી જ છે. તો જે પ્રમાણે આપણા ખોરાકના પ્રકાર બદલાયા, આપણે ફાસ્ટફૂડ વાળી જનરેશન થઈ ગયા અને દર 3 દિવસે બહારનું મેદાનું બધું ખાવા જોઈએ છે, એટલે જીવનશૈલી પહેલું કે તમે જીવનશૈલી સરળ કરો. સ્ટ્રેસ રિલીઝિંગ ટેકનિક્સ કહીએ આપણે એને, કે તમને ગમતી પ્રવૃત્તિ કરો, તમારા માટે જીવો થોડુંક. અને હોર્મોન એક ટ્રાન્ઝિશન ફેઝ આવે આપણો કે જેની અંદર પ્રી મેનોપોઝમાં આ બધી બીમારીઓ આવવાના પણ ચાન્સીસ વધી જાય છે. તો ઘરના સભ્યો સ્ત્રીની કાળજી લે, એને એને એ હૂંફ આપે, એને સારવાર આપે, મલ્ટીવિટામિન્સ આપો. અને જો તમને જીનેટિક હિસ્ટ્રી હોય કે વારસામાં માતાને હતું તો આપણે ચેતતા રહીએ.
1: જી ડોક્ટર ધારા, મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય બાબતે બીજી કઈ કાળજી લેવી જોઈએ?
0: સ્વાસ્થ્ય માટે કાળજી રાખવાની 3-4 મુખ્ય વસ્તુઓ છે જે ખરેખર હું એવું ઈચ્છું કે દરેક સ્ત્રીએ સમજવી ઘણી જરૂરી છે આ જમાનામાં. સૌથી પહેલું તો પહેલું સુખ તે જાતે ના રહ્યા. તમે સારા અને સાજા હશો ને તો તમારો પરિવાર સચવાશે, તમે પથારીમાં હશો તો નહીં સચવાય. એટલે તમે નિયમિત ખાઓ, પરિવારને ખવડાવીને ખાતા કરતા પોતે પહેલા ખાઈ લો, તમારામાં પોષણ રાખો તો તમે પરિવારને વધારે સારી રીતે ખવડાવી શકશો. નંબર 1. નંબર 2, તમે નિયમિત મલ્ટીવિટામિન્સ, આપણા શરીરને જેની જરૂરિયાત છે એ પ્રમાણે દવાઓ લો. કે એક ઉંમર પછી આયર્ન જરૂરી છે, કેલ્શિયમ જરૂરી છે, મલ્ટીવિટામિન જરૂરી છે, તો એ લેવો. અને એ લેવા માટે એવું ના વિચારો કે આ બધી દવાની આડઅસર થશે, કે આજથી હું જાડી થઈ જઈશ, કે આ ના લેવાય. ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈતી કે આ દવાની તો આવી અસર હોય, આપના ડોક્ટરને મળો અને ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લો. ત્રીજું, નિયમિત શરીરની તપાસ બહુ જ અગત્યની વસ્તુ છે. કે આપણે સ્ત્રીને છે ને પોતાની જાતની લાસ્ટ પ્રાયોરિટી પર એને મૂકી દીધી છે, એટલે શરીર તમારું ના પાડી દે કે હવે નહીં કામ થાય ને પછી આપ ડોક્ટર પાસે જાઓ છો. તો નિયમિત શરીરની તપાસ ખૂબ અગત્યની છે. અને એટલે રેગ્યુલર બ્લડ ટેસ્ટ કરાવવા, રેગ્યુલર ઇન્વેસ્ટિગેશન્સ કરાવવા અને રેગ્યુલર બ્રેસ્ટ અને પેપ્સમિયર ઇન્વેસ્ટિગેશન કરાવવા, એ બહુ જરૂરી છે.
1: જી ડોક્ટર, આ સાથે હું બીજું એ પણ પૂછવા માંગુ છું કે સ્થૂળતા અને તેનાથી તદ્દન વિપરીત આજે આજકાલની યુવાન છોકરીઓને એકદમ દુબળા રહેવાની જે ચાહ હોય છે એ બંને કેન્સરના જોખમને કઈ રીતે વધારે છે?
0: ઓબેસિટી, સ્થૂળતા, આઈ થિંક 99% રોગોનું ઘર જ ઓબેસિટી છે, સ્થૂળતા છે. એટલે નહીં માત્ર કેન્સર પણ દીકરીઓને પીસીઓએસ, આપણે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એન્ડ પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ જે કહીએ છીએ છે, એના સિવાય એન્ડ નંબર ઓફ ડિઝીઝ મેડમ, હાઇપર કોલેસ્ટ્રોલેમિયા થી લઈને હાઇપર ટેન્શન થી લઈને ડાયાબિટીસ થી લઈને બધું જ. એટલે તમે 14-15 વર્ષની ઉંમરે પીસીઓડી પીસીઓએસ નો શિકાર છો, તો તમે 22-23 પરણશો તો તમને બાળક થવામાં તકલીફ થશે, એટલે તમે ઇન્ફર્ટિલિટીના પણ શિકાર થઈ જશો. એને આ લોંગ ટર્મ જે છે એ બધું જ તમને 45ની ઉંમર સુધીમાં કેન્સર તરફ દોરી જાય. સેમ એવું છે કે તમે વધુ પડતો વજન ઓછું રાખવાનો જે મોહ છે, જે લાલસા છે, હા, એ લાલસા તમને એ વિટામિનોસિસ તરફ દોરી શકે, માઇક્રોન્યુટ્રિશન ડેફિશિયન્સી તરફ દોરી શકે, આયર્ન ડેફિશિયન્સી તરફ દોરી શકે. કારણ કે તમે ખાશો નહીં, તમારા શરીરમાં પોષક તત્વો નહીં રહે, તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થશે, એટલે તમને નાની નાની બીમારીના ઇન્ફેક્શન લાગવાના ચાન્સ તરત વધી જશે. એક બીમારી બીજાને ઇન્વાઇટ કરે, બીજી ત્રીજાને ઇન્વાઇટ કરે, એટલે આ ચેઇન છે મેડમ. પછી
1: ડૉક્ટર ધારા, તમે સહિયરને તમારો આ કિંમતી સમય આપ્યો તે માટે અમે તમારા આભારી છીએ. ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને મારી બધી બહેનોને મારે બસ એક જ વસ્તુ કહેવી છે કે તમે તમારા પરિવારની સૌથી મૂલ્યવાન મૂડી છો, પોતાની જાતને સોનાના ઘરેણાથી વધારે સાચવજો.
1: શું વાત છે, ખૂબ સરસ ધારાબેન, થેન્ક યુ સો મચ. અરે મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં તમને આજના દિવસની ખાસિયત વિશે કહેતા તો હું ભૂલી જ ગઈ. આજે છે 16મી મે, એટલે કે સિક્કિમ દિવસ. ભારતના ઉત્તર પૂર્વમાં આવેલા સેવન સિસ્ટર સ્ટેટ્સનો એકમાત્ર ભાઈ એટલે કે સિક્કિમ રાજ્યનો આજે છે સ્થાપના દિવસ. 16મી મે 1975ના રોજ સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું. આ રાજ્યનો સ્થાપના દિવસ પોતપોતાના ઘરમાં મોમોસ, થુક્પા નૂડલ્સ કે સેલ રોટી બનાવીને તમે ઉજવી શકો છો. તો બહેનો, હવે આવજો કહેવાનો સમય આવી ગયો છે. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપો. આવજો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર હતા પારુલ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અને ગેસ ભંડાર સ્થાપવા સહિત અનેક કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને ગૃહમંત્રાલયની મંજૂરી. અને સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ મુલાકાતનો હેતુ યુરોપિયન દેશો સાથે ભારતના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. સાંભળીએ એક અહેવાલ.
1: આજ પ્રધાનમંત્રી મોદી ભારતીય સમુદાય કો સંબોધિત કરેંગે ઓર નીધરલેન્ડ્સ કી પ્રમુખ કંપનીઓ કે સીઈઓ સે મુલાકાત કરેંગે. કહીં અહેમ સમજોતો પર હસ્તાક્ષર હોને કી ભી ઉમીદ હૈ, ખાસકર સેમીકન્ડક્ટર ચિપ્સ ઓર એઆઈ કે ક્ષેત્રો મે જહાં નીધરલેન્ડ્સ વૈશ્વિક લીડર હૈ. નીધરલેન્ડ્સ ભારત કા અહેમ આર્થિક સાઝેદાર હૈ. યે ભારત કે લિયે સબસે બડે નિર્યાત સ્થલો મે સે એક હોને કે સાથ સાથ ભારત મે નિવેશ કરને વાલા પ્રમુખ દેશ ભી હૈ. હેગ નીધરલેન્ડ્સ સે સુશ્રત શર્મા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મે પૂજા.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે નેધરલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. તે અંગે ત્યાંના ભારતીય સમુદાયમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો ભારતીય સમુદાયના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી પાંચ યુરોપિયન દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ગઈકાલે મોડી રાત્રે નેધરલેન્ડ પહોંચ્યા હતા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત અને યુએઈએ પેટ્રોલિયમ ભંડાર, લાંબા ગાળાના એલપીજી પુરવઠા અને સંરક્ષણ સહયોગ સંબંધિત અનેક મુખ્ય કરારો પર ગઈકાલે હસ્તાક્ષર કર્યા છે. પ્રધાનમંત્રી મોદીના પાંચ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે યુએઈની મુલાકાત દરમિયાન અબુધાબીમાં શ્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નહયાન વચ્ચે ઉચ્ચસ્તરીય વાટાઘાટો પછી આ કરારો થયા હતા. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ ઓર અબુધાબી નેશનલ ઓઇલ કંપની ને ભારત કી ઉર્જા સુરક્ષા કો મજબૂત કરને કે લિયે રણનીતિક સહયોગ કા સમજૌતા કિયા હૈ. પેટ્રોલિયમ ભંડાર મે સહયોગ ઓર તરલ પ્રાકૃતિક ગેસ ઓર એલપીજી ભંડારણ સુવિધાઓ પર સહયોગ કે લિયે સમજૌતા કિયા ગયા હૈ. ઇસ સમજૌતે સે ભારત મે રણનીતિક પેટ્રોલિયમ ભંડાર મે યુએઈ કી હિસ્સેદારી બઢકર 3 કરોડ બેરલ હો જાયેગી ઓર ભારત મે રણનીતિક ગેસ ભંડાર સ્થાપિત કિયે જાયેંગે. દોનો પક્ષો ને એલપીજી પર રણનીતિક સહયોગ સમજૌતે પર ભી હસ્તાક્ષર કિયે, જિસસે ભારત મે વ્યાપક રૂપ સે ઈંધન કી દીર્ઘકાલિક આપૂર્તિ નિશ્ચિત હોને કી આશા હૈ. ભારત ઓર સંયુક્ત અરબ અમીરાત ને રણનીતિક રક્ષા સાઝેદારી કી રૂપરેખા પર ભી હસ્તાક્ષર કિયે. એ સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય વિજય બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવેલા શ્રી શાહ આજે દિવસભર વિવિધ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ આજે સવારે અમદાવાદમાં મહાનગરપાલિકા દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે શ્રી શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજાઈ હતી. શ્રી શાહે મહાનગરપાલિકાના કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે લોકસભા હરિયાળી

0: ઇન્ચાર્જ સાથે બેઠક યોજશે. સાંજે શ્રી શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા વિસ્તારના અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર્સ સાથે બેઠક કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બધાને પાકા ઘર પૂરા પાડવા એ કેન્દ્ર સરકારની મુખ્ય પ્રતિબદ્ધતા છે. શ્રી ચૌહાણે મહારાષ્ટ્રના સતારામાં સભાને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.
1: ભારત કી ધરતી પર કોઈ ભી ગરીબ કચ્ચે મકાન મે નહીં રહેગા. હર એક ગરીબ કો પક્કી છત મુહૈયા કરાઈ જાયેગી. ફિર સે હમારી સરકાર બની, દેવેન્દ્ર જી મુખ્યમંત્રી બને, તો ને કહા કે બેકલાગ બહોત હૈ શિવરાજ, હમે તો બહોત મકાન ચાહીએ. ઓર મુજે કહેતે હુએ ગર્વ હૈ કે પ્રધાનમંત્રી જી કે આશીર્વાદ સે ઉનકી પહેલ પર લગભગ એક સાલ કે અંતરાલ મે 30 લાખ મકાન મહારાષ્ટ્ર કો મિલે, ઇતિહાસ મે આજ તક નહીં હુઆ.
0: શ્રી ચૌહાણે કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક ઘરમાં સૌર ઉર્જા પૂરી પાડવાનું છે, જેથી વીજળીનું બિલ શૂન્ય રહે. તેમણે આવાસ નિર્માણની ઝડપી ગતિ અને ભૂમિહીન લાભાર્થીઓને આપવામાં આવતી 1 લાખ રૂપિયાની નાણાકીય સહાયની પ્રશંસા કરી હતી. મહિલા સશક્તિકરણ અંગે શ્રી ચૌહાણે કહ્યું કે દેશમાં 3 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે અને આ લક્ષ્યાંક હવે વધારીને 6 કરોડ કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તેમણે આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરવું જોઈએ. નવી દિલ્હીમાં આર્મી ડાયલોગમાં બોલતા શ્રી દ્વિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. આર્મી ચીફની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ગૃહ મંત્રાલયે ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને મંજૂરી આપી છે. કેન્દ્રએ આ માટે 50 કરોડ રૂપિયા અને માળખાગત વિકાસ માટે 30 કરોડ રૂપિયા સુધીની એક વખતની નાણાકીય ગ્રાન્ટ મંજૂર કરી છે. આ નવું યુનિટ મુખ્યત્વે બળવાખોરી વિરોધી કામગીરી અને સરહદ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્ર જરૂરિયાત મુજબ દેશભરમાં ગમે ત્યાં આ કર્મચારીઓને તૈનાત કરવાનો અધિકાર જાળવી રાખશે. આ સાથે મુખ્યમંત્રી માણિક સાહાએ આશા કાર્યકરોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતીય અર્થતંત્રમાં જ્ઞાન અને જ્ઞાન ઉત્પાદનોના યોગદાનને માપવા માટેના બેઝ પેપર પર પ્રતિસાદ અને સૂચનો આમંત્રિત કરી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે બેઝ પેપર પરની ટિપ્પણીઓ અને સૂચનો તમામ હિસ્સેદારો અને સામાન્ય લોકો પાસેથી આમંત્રિત કરાયા છે, જે 15 જૂન સુધીમાં manish.jindal@mospi.gov.in અને neeraj.kumar007@nic.in પર મોકલી શકાશે. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ચોમાસા પહેલા ડેન્ગ્યુ વિશે જાગૃતિ લાવવા અને મચ્છરોની ઉત્પત્તિને રોકવા માટે સરળ નિયંત્રણ વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP Nadda નાગરિકોને ડેન્ગ્યુ નિવારણ અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છ તથા સલામત વાતાવરણ જાળવવા માટે સાથે આવવા હાકલ કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. 16 મેના રોજ ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયર થિયોડોર મેનન દ્વારા 1960માં લેસરના પ્રથમ સફળ સંચાલનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. યુનેસ્કોએ આજના દિવસે વૈજ્ઞાનિક સહયોગને મજબૂત બનાવવા અને શાંતિ અને ટકાઉ વિકાસ માટે પ્રકાશની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી છે. બેડમિન્ટનમાં ભારતીય પુરૂષ ડબલ્સની જોડી સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે થાઇલેન્ડ ઓપનની સેમીફાઇનલમાં મલેશિયાના ખેલાડીઓ સામે ટકરાશે. આ ભારતીય જોડીએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં જાપાની જોડીને પરાજય આપ્યો હતો. દરમિયાન PV Sindhu મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ખેલાડી સામે, જ્યારે પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન થાઇલેન્ડના ખેલાડી સામે પરાજય થતા ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અને ગેસ ભંડાર સ્થાપવા સહિત

અને કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે. અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને ગૃહમંત્રાલયની મંજૂરી અને સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, શૈલેન્દ્રની રચના અને જય કિશનના સંગીત સાથે મેરા નામ જોકર ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, ગાયક કલાકાર મુકેશના સ્વરમાં. હવે સાંભળીએ મેરે સનમ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં. રચના છે મજરૂહની.

મિત્રો, ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં ફિર વહી દિલ લાયા હું ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં હવે સાંભળીએ સંગમ ફિલ્મનું ગીત ગાયક કલાકાર મુકેશ અને વૈજયંતીમાલાના સ્વરમાં.

0: नहीं नहीं नहीं
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં તુમસા નહીં દેખા ફિલ્મનું ગીત. રચના છે સાહિરની અને સંગીત છે ઓપી નૈયરનું.

0: શ્રોતા મિત્રો, આ સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભજનોનો સંકલિત કાર્યક્રમ રામ સાગરને રણકારે, કલાકાર સંતકવિ દાસોથી ભાગ એક.
1: રામ સાગરના રણકારે.

આકાશવાણી રાજકોટ રજૂ કરે છે આપણી સંત પરંપરા અને કવિના જીવન કવનને રજૂ કરતો કાર્યક્રમ રામસાગરના રણકારે. નિર્માણ સંગીત વિભાગ વિનોદ તવે. માર્ગદર્શન ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંકલન ધ્વનિમુદ્રણ જયપ્રકાશ જોશી. પરિકલ્પન અને કાર્યક્રમની રજૂઆત દેવેન શાહ. રામસાગરના રણકારે. દાસ હોથીની વાણી. આલેખ શ્રી ફારૂક શાહ. ભજનને સ્વર આપી રહ્યા છે હસન ઇસ્માઇલ સોલંકી.

દાસ હોથી રવિભાણ પરંપરાના ભજનીક સંત કવિ છે. ભાણ સાહેબથી માંડીને રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દાસી જીવણ, હોથી, અર્જણ, પ્રેમ સાહેબ વગેરે ભજનીક સંતોની એક ઉજ્જવળ પરંપરા ચાલી આવી છે. રવિભાણ પરંપરાએ જ્ઞાત, જાત, જ્ઞાતિ કે વર્ણાશ્રમના ચોખલિયા વળગણોથી મુક્ત એવો કેવળ મનુષ્ય ભાવ જ સ્થાપ્યો અને એ મનુષ્ય ભાવની પરમાત્મા સાથે સંનિધિ સાધવા તરફ ગતિ ઝંખી. અગણિત મુમુક્ષુ સાધકોના જીવનમાં આત્મના અજવાળા પાથરતી એ પરંપરા પુનિત પરબ સમાન બની રહી. રવિભાણ પરંપરાની શૃંખલામાં રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ અને મોરાર સાહેબના શિષ્ય દાસ હોથી છે. તેમની વાણીમાં ભાવબીંજુ, વિનમ્ર અને સદભાવનાશીલ સાધક સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય છે. ગુરુની અનુકંપાથી કોઈ અનોખો જ રંગ જીવનમાં છવાઈ જાય છે. આંટી ઘોટીમાં અટવાતો જીવ અચાનક વિસ્મય પામે છે અને સ્થૂળ શરીરના ઊંડાણમાં રહેલી ચેતના ઝળહળી ઉઠે તેવો અલૌકિક ચૈતન્યનો સ્પર્શ થઈ જાય છે. સાક્ષાત્કારની આ ઘટના દર્શાવીને હોથીજી ભક્તિના મરમ તરફ સંકેત કરે છે. સાચા અને ખોટા વૈરાગ્યનો ભેદ બતાવે છે. જ્યાં લગી અંતર ભક્તિરસમાં ડૂબ્યું નથી, જ્યાં લગી કાયાના કોપમાં ન્યોછાવરી ઉદ્ભવી નથી, ત્યાં લગી બધું જ ઉપલક્યું શાસ્ત્ર જ્ઞાન વ્યર્થના કક્કા સમાન છે. ભક્તિનો માર્ગ તો શુરાઓનો માર્ગ છે, પ્રભુની સન્મુખ રહી શકે તેવા અસલ માનવીઓનો માર્ગ છે. ત્યાં દંભ કે દેખાવ નથી, દાખલો નથી. જેણે ભક્તિની સાચી કમાણી કરી છે, જેણે અંતરાત્માને સાધ્યો છે, તેવા નિરાળા લોકની સુવાસ છાની ન રહે.

હોથીજીના સમગ્ર જીવન ચરિત્ર પર પ્રકાશ પાડે તેવી પ્રમાણભૂત માહિતીઓનો અભાવ પ્રવર્તે છે. જે કંઈ ભજનો ઉપલબ્ધ છે અને ક્ષેત્ર કાર્ય તેમજ લોકમુખ પરંપરામાંથી જે કંઈ વિગતો સાંપડે છે તે એટલી જ છે કે તેમના પિતાનું નામ સિકંદર સુમરા હતું, જ્ઞાતિય મુસ્લિમ, જન્મસ્થળ અને મૂળ ગામ મોરબી પાસેનું નેક નામ. તેમના માતા, ભાઈ બાંડુ તથા પરિવાર અંગે કશા ઉલ્લેખ મળતા નથી. તેવી જ રીતે તેમની જન્મસાલ તેમજ જીવનકાળ વિશે પણ કશી વિગતો નોંધાઈ નથી. હોથીજીના જીવન અંગે એક લાક્ષણિક પ્રસંગ લોકમુખેથી સાંભળવા મળે છે. પ્રસંગ પરચાનો છે. વૈરાગના રંગે રંગાયેલા હોથીજીને ગુરુ મોરાર સાહેબનો ભેટો થયો. ત્યારબાદ તેનો આવરો જાવરો મોરાર ગુરુની ભજન મંડળીમાં વધતો ચાલ્યો. તેના વૈરાગનો રંગ ભક્તિરસથી પોષાઈને વધુ ગાઢ બનવા માંડ્યો. પિતા સિકંદર સુમરાને ચિંતા થવા લાગી કે જુવાન જો દીકરો તલવાર બંદૂક બાંધીને સીમ છેડાના રખોપા કરવાને બદલે કુછંદે ચડી ગયો છે. એ બાબતે પિતા પુત્ર વચ્ચે મતભેદ જન્મતા રગઝગ ચાલી. હોથીજીને નિત્ય પિતા તેમજ કુટુંબીઓના મેણા સાંભળવા પડતા, પણ તેને તો વૈરાગ લાગી ગયો હતો. એ દરમિયાન હોથીજી અવારનવાર ગામના મેઘવાળ વાસમાં ભજન કરવા જતા. ગામલોક અને જ્ઞાતિલાઓને ભારો ભાર અણગમો ઉપજો અને હવેથી હોથી મેઘવાળ વાસમાં ભજન ગાવા જશે તો તેને ગામની બહાર કાઢી મૂકવામાં આવશે, આવો નિર્ણય બધાએ જાહેર કર્યો. આ આખીએ બીનાથી વ્યથિત થયેલા સિકંદર સુમરાએ બધાને વાર્યા. હવે પછી પોતે હોથીને ભજન ગાવા નહીં જવા દે તેવી બાંહેધારી આપી ફરી પાછું મેઘવાળ વાસમાંથી ભજન માટેનું વાયક આવ્યું. વાયકને માન આપીને હોથીજી જવા તૈયાર થયા ત્યારે પિતા સિકંદર સુમરાએ એમને રોક્યા, એક ઓરડામાં પૂરી દીધા ને ઉપર તાળું મારી દીધું. મોડી રાત્રે મેઘવાળ વાસમાંથી ભજન કીર્તનનો અવાજ આવતો સાંભળીને ગામલોક જોવા ગયું. ત્યાં ભજન ગાતા હોથીને નજરે જોનાર લોકો સિકંદર સુમરાને ઠપકો આપવા આવ્યા. ત્યારે સિકંદર ઓરડાને ઉઘાડીને જુએ છે તો હોથીજી સૂતેલા છે અને હોથીજીને સૂતેલા જોઈને ગામલોક તો દંગમાં રહી ગયું. ત્યાં મેઘવાળ વાસમાં હોથી ભજન કરે છે ને અહીં સૂતા પણ છે.

ચમત્કારનું તત્વ ધરાવતા લોક જબાણેથી રમતા આવતા આ બધા પ્રસંગો એટલું જ કહે છે, એટલું જ સમજાવે છે કે ભક્તિની વાટે ચાલતા હોથીજીને ગામ લોકો તેમજ નાતીલાઓનો વિરોધ સહેવો પડ્યો હશે અને આમેય ભક્તિનો માર્ગ ખાંડા કરી ધાર સમો વળગાય. ભક્તિના માર્ગે ચડેલા મુમુક્ષ યાત્રિકે સહનશીલતાને ધૈર્યની હદોમાંથી ગુજરવું પડે છે. આવા ભક્તોનો એક આખો ઇતિહાસ આપણી નજર સામે છે. હોથીજીએ પણ વિષમતા સર્જતા પ્રસંગો સામે સંઘર્ષ વેઠવો પડ્યો હશે. વૈરાગ્ય ભાવ અને આત્મખોજની લગનને કારણે બાપ દાદાથી ચાલ્યો આવતો રખોપિયા તરીકેનો ઉદ્યમ ઠેલ્યો હશે અને ગુરુગમના પંથે ધપવાનો સંકલ્પ તેમનું લક્ષ્ય બન્યો હશે. પુત્ર માટે પ્રેમ હોવા છતાંય પિતા સિકંદર સુમરા સમાજની ઝોક ઉમીને વશ થયા હશે ને હોથીજી માટે અનેક સમસ્યાઓ એમણે ખડી કરી હશે. દાસ હોથીના નામાચરણથી ખૂબ જ ઓછા ભજનો સુલભ છે. સાહેબ પરંપરા કબીર સાહેબના મુખ્ય પ્રભાવની સાથોસાથ નાથયોગ અને નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ બ્રહ્મની નિજાર પદની વાતને સાંકળતી ચાલી આવી છે. એ લાક્ષણિકતાઓ હોથીજીના ભજનોમાં પણ આપણને જોવા મળે છે. કેવળ નિર્ગુણ પરમેશ્વર પ્રત્યે હેતભરી અભિવ્યક્તિઓ અને ન્યોછાવરીથી રસબસતું દાસ્ય પ્રગટ થતું જોવા મળે છે. તેમની સહજ તાલબદ્ધ ચાલતી વાણીમાં સાચો માર્ગ દેખાડનાર ગુરુ તરફ અપાર પ્રેમ વહ્યો છે. ભવસાગરમાંથી પાર ઉતરવાની તાલાવેલી અનેક ભક્ત હૃદયની આરત ભરી પોકાર છે. અંતરાત્માની ઝાંખી કરાવનાર, અંતરમાં પ્રભુ પ્રેમનો દીવો પ્રગટાવનાર ગુરુ પ્રત્યે અહેસાન મંદી વ્યક્ત કરતા હોથીજી ભાવ વિભોર બની જાય છે, બોલી ઉઠે છે. એક સદગુરુના શબ્દે સચ્ચાઈનું પાલન કરીને અંતરાત્માને સાધવો તે એમનો ઇલમ છે, સાધનાનો પ્રકાર છે, જેમાં પોતાના ચિત્તને સમગ્ર અંતઃકરણને પરમ સત્તા તરફ સમર્પિત કરી દેવાનું છે. અજપાના નિરંતર જાપથી આત્મજાગૃતિની નિરંતર ધૂનથી પરાત્પર પદની પીછાણ થાય છે. મુર્શદમાં સદગુરુમાં સમર્પણ કરીને સંશય રહિત અને નિશ્ચયાત્મક બનેલું ચિત્ત જ આવી ઈશ્વરી લોમાં ઓળઘોળ થઈ શકે. સૂફીઓમાં આ ભૂમિકાને જબરૂત કહેવામાં આવે છે. આ ઉપરાંત મંત્રયોગ અને કુંડલિની યોગની ગુપ્ત ભૂમિકાઓનું નિદર્શન કરતી પરિભાષા પણ હોથીજીના ભજનોમાં જોવા મળે છે. જે તેમની યાત્રા યોગ માર્ગની વિવિધ સાધનાઓમાં વહેતી ચાલી હશે તે બાબત તરફ અંગુલે નિર્દેશ કરે છે. કહેવાય છે કે એક દિવસ પુત્ર વિશે સમાજમાં મહેણા ટોણા સાંભળી સાંભળીને સિકંદર સુમરા મર્માઘાત પામે છે. એકદમ હતાશાની દશામાં એકવાર નિરુપાય થઈ જાય છે અને પાશેર અફીણ ઘોડ્યું અને પછી હોથીને કહે, કાં તો તું પી ને કાં તો હું પી જાઉં, કેમ કે આવું બદનામ જીવતર જીવતા આપણી નાતમાં હવે નથી રહેવાતું, નથી જીરવાતું. હોથીજી બોલ્યા, તમે શા સારું પીવો બાપુ, લાવો મારે જ પીવું છે. ગામ લોકો દ્વારા કુટુંબીઓ દ્વારા ઉભા થતા વ્યવધાન અને સંઘર્ષથી અત્યંત સંવેદનશીલ ભક્ત હૃદય વેદના અનુભવે છે. મારે છે કાંઈ હા સાઈને સમર્યાનું રહેત, મારે છે કાંઈ હા હરીને ભજ્યાનું રહેત, જાણે સાઈને સ્મરવાની ભૂલ થઈ છે તેની સજા લોકોએ આપી રહ્યા છે એવું લાગે છે. પરંતુ સાંઈ ઉપરનું હેત કેવું છે, સાંઈ ઉપરનું હેત કેવું છે? ઝેરના પ્યાલામાં પણ અમૃતનો અનુભવ થઈ રહ્યો છે અને જીકરના સુમિરનના ઘેરા સૂર રેલાઈ રહ્યા છે. અલ્લાહો નબીજી એ ઉદ્ગાર સાથે પ્રેમ મસ્તીથી છલકાઈ જતા હોથી કહે છે, નિત્ય સુહાગી એવા નબીજીનું સ્મરણ કરું તો મારો મનખો સુધરી જાય. જે લોકો આવી દિવ્ય પ્રેમ મસ્તીથી વંચિત છે, જેઓ વાસનાઓના આંધળા જગતમાં આથડે છે, તેઓના જીવનમાં પવિત્ર અજવાળા પથરાય તેવી દુઆ. પરમાત્મામાં ભેદ ન રાખશો, બધાનો માલિક એક જ છે તેનું સ્મરણ કરવાથી તેને સમર્પિત થવાથી જન્મ મરણના ફેરાઓ મટી જાય છે, જન્મ મરણના ફેરાઓ મટી જાય છે.

પરંપરાની વાણીને વ્યક્ત કરતો આ હતો કાર્યક્રમ રામ સાગરના રણકાળે. નિર્માણ સહાય અને સંકલન જયપ્રકાશ જોશી. કાર્યક્રમ પરિકલ્પન અને પ્રસ્તુતિ દેવેન શાહ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કિરીટ ગિરીશના સંગીત સાથે ગાયક કલાકાર નેસા સોલિસિલેન્દ્રના સ્વરમાં ગીત. હવે સાંભળીએ અવિનાશ વ્યાસની રચનાને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

મિત્રો, હમણાં જ આપ અવિનાશ વ્યાસની રચનાને એમના જ સંગીત સાથે ગાયક કલાકાર મુકેશના સ્વરમાં સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, સુગમ સંગીતના કાર્યક્રમમાં ફરી સાંભળીએ અવિનાશ વ્યાસની જ રચનાને ગાયક કલાકાર આશા ભોસલે અને મનહરના સ્વરમાં.

0: આધર પધર શાળા આપણે કે છોકરા છીએ કે શાળા
1: અરે ગાંડી શાળા નહીં મધુ શાળા મધ
0: બયું હું તો કાઈ સમજી નહીં

પ્રભાતિયું, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર અબ્રાહમ ભગતના સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ કિરીટ ગિરીશના સંગીતને નેસા સોલી શૈલેન્દ્રના સ્વરમાં.

0: મિત્રો, આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમોને સહ પ્રસારિત કરીશું થોડી જ વારમાં.
1: लगन कलाकार हैं गायक भजन सम्राट अनूप जलोटा. फिल्मकार सुनील दत्त द्वारा प्रस्तुत विशेष जयमाला.

0: सत्यम च पराजित्य सात्विक साईराज रंकी रेड्डी तथा चिराग शेट्टी इत्येतयोः भारतीय पुरुष युगलम अंतिम स्पर्धायां प्रविष्टवन्तौ। आईपीएल क्रिकेट क्रीडायां अद्य आतिथेय कोलकाता नाइट राइडर्स इतीदं दलं ईडन गार्डन्स इत्यत्र गुजरात टाइटन्स इत्यनेन सह क्रीडिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्ध सप्तवादने भविष्यति। गतरात्रौ लखनऊ नगरस्य एकाना क्रीडांगणे लखनऊ सुपर जायंट्स इत्यनेन दलेन चेन्नई सुपर किंग्स दलं सप्तस्तोभैः पराजितम् इति वार्ता।
1: ત્યાં દુખાવો થવા લાગે છે અને દુખાવો વધતા દાંતના તબીબ પાસે જવું પડે છે। દોસ્તો, દાંતમાં સડો ઘણા કારણે થાય છે, જેમ કે વધુ પડતું ગળ્યું આરોગવાથી, ચોકલેટ આરોગવાથી, કે દાંતને નિયમિત કે સારી રીતે બ્રશ ન કરવાથી। માણસોની સરખામણીમાં પ્રાણીઓમાં દાંતના સડાની સમસ્યા નથી થતી। તેનું એક કારણ એવું છે કે એમના દ્વારા લેવાતા ખોરાકમાં બિલકુલ ખાંડ હોતી નથી। તેઓ માણસની જેમ ગળ્યું તેમજ પ્રોસેસ્ડ ફૂડ આરોગતા નથી। જંગલી પ્રાણીઓ હાડકા તેમજ વૃક્ષોની છાલ પણ આરોગે છે અને ચાવે છે, તેનાથી એમના દાંત સાફ રહે છે અને સડો નથી થતો। આપણા મોટેરાઓ અગાઉ દાંતની સફાઈ માટે દાંતણ કરવાનો પણ આગ્રહ રાખતા હતા। યુવા મિત્રો,

પ્લાસ્ટિકની બોટલમાં ડિઝાઇન કેમ કરવામાં આવે છે? શું પ્લાસ્ટિકની બોટલ સપાટ ન હોઈ શકે? નથી ખબર ને તમને? ચાલો આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરીએ. પ્લાસ્ટિકની બોટલ વધુ પડતી યુઝ એન્ડ થ્રો હોય છે. આ બોટલને હાર્ડ પ્લાસ્ટિકથી બનાવવામાં આવતી નથી, તેના બદલે તેને બનાવવામાં સોફ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. બોટલ ઉપર ડિઝાઇન કરવાના કારણે તેને મજબૂતી મળે છે, નહીંતર નરમ પ્લાસ્ટિક હોવાના કારણે બોટલ વળી જવાનો ભય રહે છે. એ સિવાય પાણી ભરેલી સોફ્ટ પ્લાસ્ટિકવાળી બોટલ જમીન પર પડતા ફાટી જાય છે. બોટલ ઉપર ઉપસેલી ધારીઓ બોટલને ફાટવાથી બચાવે છે. તો અન્ય એક કારણ એવું પણ છે કે જો પાણીની બોટલને સીધી અને સપાટ બનાવવામાં આવે તો હાથમાંથી લપસી જાય છે. ખાસ કરીને યાત્રા દરમિયાન બોટલને પકડી રાખવી મુશ્કેલ બને. આ ધારીઓના કારણે બોટલ પકડવામાં ગ્રીપ આવે છે. ડિઝાઇનના કારણે બોટલ યોગ્ય રીતે મેનેજ કરી શકાય છે. આમ કોઈ પણ મેન્યુફેક્ચરર કંપની આવી નાની મોટી પણ મહત્વની બાબતો વિચારીને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી હોય છે. યુવા મિત્રો, છેલ્લા 6 મહિના દરમિયાન યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાં એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવ્યો. આ પ્રશ્ન હતો, જીપીએસ એટલે શું અને તેના કાર્યો જણાવો. શું તમે જાણો છો જીપીએસ એટલે શું? ચાલો આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરીએ. યુવા મિત્રો, જીપીએસ એટલે સરનામું શોધી આપતી ટેકનોલોજી, જેનું પૂરું નામ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે. આપણે કોઈ નવા સ્થળે ફરવા જઈએ તો કેવા મોબાઇલમાં લોકેશન સર્ચ કરીએ છીએ, સ્થળ કેટલા મીટર દૂર છે, કેટલો સમય લાગશે, કયા રૂટથી જલ્દી પહોંચાશે, એ બધું આપણને ખબર પડી જાય છે. કોઈને આપણા સુધી પહોંચવું હોય તો પણ હવે આપણે મોબાઈલ વડે તેને લોકેશન શેર કરીએ છીએ. એ બધી કામગીરી જીપીએસ વડે થાય છે. જીપીએસની કાર્યપ્રણાલીની વાત કરીએ તો જીપીએસ એ દિશા શોધી આપતા ઉપગ્રહની એક સિસ્ટમ છે, જે પૃથ્વીની આસપાસ ફરે છે. આ ઉપગ્રહ આપણા ફોન પર પણ સિગ્નલ મોકલે છે. ફોનમાં રહેલું રિસીવર આ સિગ્નલો ઓળખી જણાવે છે કે તે ક્યાં છે, જેથી જીપીએસ તમે ક્યાં છો તે શોધીને તમને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં શ્રેષ્ઠ માર્ગ શોધવામાં મદદરૂપ થાય છે. યુવા મિત્રો, બ્રહ્માંડમાં હાલ 24 જેટલા ઉપગ્રહ કાર્યરત છે. દરેક જીપીએસ ઉપગ્રહ દિવસમાં 2 વાર પૃથ્વીની પરિક્રમા કરે છે. જો 24માંથી એક નિષ્ફળ જાય તો બેકઅપ માટે વધારાના 3 ઉપગ્રહ હોય છે. ત્યાં અન્ય સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે, જે જીપીએસની જેમ જ કાર્ય કરે છે. IRNSS એ ભારતની પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ છે, જે હિન્દ મહાસાગરને આવરી લે છે. પ્રાણીઓની દેખરેખ રાખવા તેમના ગળામાં જીપીએસ કોલર્સ પણ પહેરાવાય છે. વાહનમાં એક્ટિવ જીપીએસ ટ્રેકર હોય તો તેને ટ્રેક કરી શકાય છે, જે રિયલ ટાઈમ ટ્રેકિંગ વિગતો, પાર્કિંગની સૂચનાઓ, ઓવરસ્પીડ એલાર્મ, માઇલેજ વગેરે જેવી વિગતો 24 કલાક લોકેશન શેર કરવાની સાથે પ્રદાન કરે છે. આ ઉપરાંત વિવિધ દેશોના લશ્કરમાં પણ જીપીએસનો ઉપયોગ થાય છે. તો યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ગુપ્તનું ગીત યે પ્યાર ક્યા હૈ, જેને સ્વરબદ્ધ કર્યું છે કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિએ. આ ગીતનું લેખન કર્યું છે આનંદ બક્ષીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે વિજુ શાહે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, આધુનિક સમયના આપણા બે મિત્રો છે, બારકોડ અને ક્યુઆર કોડ. કોઈ પણ વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ ત્યારે બારકોડ અને ક્યુઆર કોડ ત્યાં હાજર જ હોય છે. શું તમે જાણો છો કે બારકોડ અને ક્યુઆર કોડ કઈ પદ્ધતિથી કામ કરે છે? ચાલો આ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરીએ. દોસ્તો, આપણે ક્યાંય પણ ખરીદી કરવા જઈએ તો પ્રોડક્ટ પર અથવા તો તેની ઉપર લગાવવામાં આવેલા લેબલ પર ઘણી બધી ઊભી લાઈનો ધરાવતો એક બારકોડ જોવા મળે છે, જેને મશીન વડે સ્કેન કરીને દુકાનદાર આપણું બિલ બનાવે છે. એ પછી બિલ જો આપણને કેશને બદલે ઓનલાઈન કે પછી કાર્ડ વડે ચૂકવવાનું હોય તો ક્યુઆર કોડને સ્કેન કરીને આપણને ચૂકવી આપે છે. સૌપ્રથમ વાત બારકોડની. બારકોડમાં ઘણી બધી સમાંતર રેખાઓ હોય છે. બારકોડનો પ્રથમ વખત ઉપયોગ વર્ષ 1974માં થયો હતો. બારકોડ રીડ કરવા માટે બારકોડ રીડરનો ઉપયોગ કરવામાં આવે છે. બારકોડમાં કોઈ પણ પ્રોડક્ટની પૂરી જાણકારી મળી રહે છે, જેમાં તેની કિંમત, કયા દેશમાં તેનું ઉત્પાદન થયું છે, કઈ કંપનીએ તેનું ઉત્પાદન કર્યું છે અને તે ક્યારે નિર્માણ પામી છે વગેરે જેવી માહિતી તેમાં હોય છે. હવે ક્યુઆર કોડ વિશે વિગતે માહિતી મેળવીએ. ક્યુઆર કોડનું પૂરું નામ ક્વિક રિસ્પોન્સ કોડ એવું થાય છે. તેને કોઈ પણ મોબાઈલ કે ટેબ્લેટથી સ્કેન કરીને ઉપયોગ કરી શકાય છે. ક્યુઆર કોડને કોઈ પણ દિશાથી સ્કેન કરી શકાય છે, બારકોડમાં એવું શક્ય નથી. ક્યુઆર કોડનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ 1994માં થયો હતો. ક્યુઆર કોડનો સૌથી વધુ ઉપયોગ પેમેન્ટ કરવા માટે થાય છે. એ સિવાય કોઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી હોય, કોઈ ઇવેન્ટની બુકિંગ કરવી હોય તો એ માટે ક્યુઆર કોડને જનરેટ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. યુવા મિત્રો, તમે ટેરાફોર્મિંગ વિશે સાંભળ્યું છે? એક નવો શબ્દ સાંભળવા મળ્યો ને? ચાલો અંતરિક્ષની આ અજાયબી વિશે તમને વિગતે જણાવું. વિજ્ઞાનીઓ પૃથ્વી જેવો ગ્રહ શોધીને ત્યાં માણસને રહેવા મોકલવાના પ્રયાસ કરે છે. હજુ સુધી માણસ વસી શકે તેવો ગ્રહ મળ્યો નથી, પરંતુ વિજ્ઞાનીઓ અન્ય ગ્રહ ઉપર ઉપયોગી થાય તેવા સાધન સામગ્રી બનાવે છે. આ સંશોધન ક્ષેત્રને ટેરાફોર્મિંગ કહેવાય છે. અવકાશ યાત્રીઓને ઝીરો ગ્રેવિટીમાં રહેવા માટેની ટ્રેનિંગ આપવાના ગોળાને વોમિટ કોમેટ કહેવાય છે. વોમિટ કોમેટનો ઉપયોગ સંશોધનમાં તો થાય જ છે, પરંતુ ઘણી ફિલ્મોમાં દ્રશ્ય લેવા માટે પણ ઉપયોગ થાય છે. સૂર્યના ચુંબકીય ધ્રુવ દર 11 વર્ષે સ્થાન બદલે છે, એટલે પૃથ્વીના હવામાનની પેટર્ન પણ દર 11 વર્ષે થોડી બદલાય છે. યુવા મિત્રો, ઘણા વૃક્ષો વર્ષો સુધી એમ ને એમ અડીખમ ધોમધખતા તાપમાં, ટાઢમાં, વરસાદમાં અડગ રહે છે અને જીવ સૃષ્ટિને મદદરૂપ થાય છે. તો વૃક્ષોની ઉંમર આટલી લાંબી કઈ રીતે હોઈ શકે, તમને ખબર છે? ચાલો આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ. પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ પેદા થાય છે અને વધતું ઓછું આયુષ્ય ભોગવીને નાશ પામે છે. મનુષ્યો અને પ્રાણીઓ જન્મે છે અને મૃત્યુ પામે છે. દરેક સજીવનું આયુષ્ય અલગ અલગ હોય છે. વિજ્ઞાનીઓ સજીવોના આયુષ્ય અને ઉંમર વિશે પણ ઊંડો અભ્યાસ કરે છે. સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ જગતના કેટલાક વૃક્ષો સૌથી વધુ આયુષ્ય ભોગવે છે, પરંતુ જંગલમાં ઉગેલા વૃક્ષોની ઉંમર કેટલી છે તે જાણવા માટેની પદ્ધતિ પણ અજાયબ છે. વૃક્ષ ક્યારે વાવેલું છે, ક્યારે ઉગેલું છે તેની માહિતી પ્રાપ્ત કરવી હોય તો વૃક્ષના થડનો આડો છેદ નિહાળશો તો તેમાં ઘેરા રંગના વર્તુળો જોવા મળશે. આ વર્તુળો વૃક્ષની ઉંમર જાણવા ઉપયોગી થાય છે. વૃક્ષ જ્યારે વિકાસ પામતું હોય ત્યારે તેનું થડ જાડું થતું જાય છે. તેની ઉપલી સપાટી પર નવા કોષો બનીને નવું થડ બને છે. આ પ્રક્રિયા દરમિયાન એકાદ વર્ષમાં ઠંડી, ગરમી, વરસાદ, ભેજ વગેરેની અસરથી દરેક સ્તરના રંગરૂપ બદલાય છે. આમ દરેક વર્ષની અસર દર્શાવતા વર્તુળો બને છે. આ વર્તુળોની સંખ્યા પરથી તેની ઉંમરનો અંદાજ લગાડી શકાય છે. એટલું જ નહીં પણ ભૂતકાળના હવામાનનો તાગ પણ મેળવી શકાય છે. યુવા મિત્રો, તમે સ્મોક ડિટેક્ટર તો નિહાળ્યા હશે, પરંતુ તેની કામગીરી શું છે એ તમને ખબર છે? ચાલો આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ. આગની પ્રાથમિક નિશાની ધુમાડો છે. ધુમાડો એટલે સળગતી વસ્તુમાંથી નીકળતા વાયુઓ અને રાખના સૂક્ષ્મ રજકણો. સ્મોક ડિટેક્ટર નામનું સાધન ધુમાડો થાય કે તુરંત જ ચેતવણી કે સાયરન અથવા ઘંટડી વગાડે છે. આમ આગની ચેતવણી આપી મોટી હાનિ અટકાવનાર સાધન ઘણી જાહેર જગ્યાએ તેમજ વિમાનમાં કે ટ્રેનમાં ઉપયોગી થાય છે.
સ્મોક ડિટેક્ટર બે પ્રકારના હોય છે, એક ફોટોલાઇટલ અને બીજું આયનાઇઝેશન. બંને પ્રકારના સ્મોક ડિટેક્ટર જુદી જુદી પ્રકારના ધુમાડાને ઓળખે છે. ફોટોલાઇઝેશન પદ્ધતિમાં લેડ ટ્યુબ દ્વારા ઇન્ફ્રારેડ કિરણો વહેતા હોય છે. આ કિરણો એક ટ્યુબના છેડેથી પસાર થાય છે અને ટ્યુબના બીજા છેડે પ્રકાશિત લેમ્પ હોય છે. આ પ્રકાશ અને ઇન્ફ્રારેડ કિરણો વચ્ચે સંપર્ક હોતો નથી, પરંતુ ધુમાડો પ્રવેશે ત્યારે તેના રજકણો પરાવર્તિત કરે છે અને ઇન્ફ્રારેડ કિરણોની ઝપેટમાં આવી જાય છે અને ચેતવણી બેલ વાગે છે. આયનાઇઝેશન સ્મોક ડિટેક્ટરમાં એમિરિડીમ નામનું રેડિયો એક્ટિવ દ્રવ્ય વપરાય છે. એક ગ્રામના 5000માં ભાગ જેટલું આ દ્રવ્ય ઘણું મોટું કામ કરે છે. આ રેડિયો એક્ટિવ રજકણો વહેતા હોય છે, ધુમાડો પ્રવેશે ત્યારે તેમાં રહેલા નાઇટ્રોજનના કારણે આ પ્રક્રિયામાં ભંગ પડે છે અને વીજ પ્રવાહ અટકી જાય છે, જેથી ચેતવણીની ઘંટડી વાગે છે. આમ સ્મોક ડિટેક્ટર આગની અગાઉથી ચેતવણી આપી દે છે. મોટા કારખાનામાં આ સાધન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. યુવા મિત્રો, તમે ગેસના ચૂલા તો નિહાળ્યા હશે, પણ શું તેના રસપ્રદ ઇતિહાસ વિશે તમે જાણો છો? ચાલો તેની માહિતી મેળવીએ. 18મી સદીમાં વાયુઓ અંગે ઘણા સંશોધન થયા. તેમાં કેટલાક વિજ્ઞાનીઓએ કૃત્રિમ જ્વલનશીલ ગેસ પેદા કરવાની પદ્ધતિ પણ વિકસાવી. કોલસા, લાકડા કે તેલને ઓછા ઓક્સિજનવાળી ભઠ્ઠીમાં સળગાવી ગેસ પેદા કરાતો. આ પ્રકારે તૈયાર કરેલા ગેસને નળી દ્વારા દૂર લઈ જઈ નળીના છેડે સળગાવી શકાતો. ફ્રાન્સના ફિલિપ લેબિન અને ઇંગ્લેન્ડમાં વિલિયમ મર્ડોકે આ ગેસ વડે ચૂલા સળગાવવાના અખતરા કર્યા હતા. તે સફળ પણ થયા. આ રીતે ઈસવીસન 1812માં રાંધણ ગેસ અને ચૂલાની શરૂઆત થઈ. અમેરિકા અને યુરોપમાં ગેસ કંપનીઓ બની. આ બધી કંપનીઓ પાઇપ દ્વારા જરૂર હોય ત્યાં ઘરે ઘરે ગેસ પૂરો પાડતી હતી. લંડનમાં સ્ટ્રીટ લાઇટમાં પણ આવી ગેસ લાઇનો વડે દીવડા થતા હતા. ઈસવીસન 1850ની આસપાસ નેપિયા, વ્હાઇટ ગેસ અને પેરાફિન વગેરે જ્વલનશીલ પદાર્થોની ટાંકીઓ દ્વારા સ્ટવ બન્યા. ઈસવીસન 1826માં જેમ્સ પાર્શ નામના વ્યક્તિએ ગેસમાં નવી જાતના બર્નરવાળા ચૂલા બનાવ્યા, પરંતુ તે સમયે ગેસને પાઇપલાઇન વડે વધુ અંતર સુધી લઈ જવામાં મુશ્કેલી થતી હતી. ઈસવીસન 1885માં રોબર્ટ બન્સેન નામના વિજ્ઞાનીએ બન્સેન બર્નર શોધ્યું, જેમાં બર્નર ગેસની સાથે થોડો ઓક્સિજન બળે તેવી વ્યવસ્થા હતી. આ બર્નરને કારણે પેટ્રોલિયમનો રાંધણ ગેસ તરીકે ઉપયોગ શક્ય બન્યો છે. યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. પરંતુ જતા જતા ચાલો માણીએ ફિલ્મ હેલો બ્રધરનું ગીત, જેને સ્વરબદ્ધ કર્યું છે કુમાર શાનું અને અલકા યાજ્ઞિકે, તથા આ ગીતનું નિર્માણ કર્યું છે હિમેશ રેશમિયાએ. સો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ આકાશવાણી.

0: વાગે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના 7 થયા છે. સાંભળીશું ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકો તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત

0: अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં। 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે। સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે। તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર।
2: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12 અને 2 મિનિટે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી
1: ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચારો।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતરજોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી. રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા. બપોર બાદ શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે સરખેજ ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 79 નિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી, તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના 9 નિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી.

0: બજાર અમદાવાદ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં આ અભિયાન અંતર્ગત શ્રી શાહે વધુને વધુ વૃક્ષારોપણ દ્વારા આગામી પેઢી માટે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી શાહે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા પણ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર ડીપીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી. તેમણે ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી 15 દિવસમાં હીટવેવ, પૂર વગેરે આપત્તિ સંબંધિત વિવિધ કવાયત તાલુકા સ્તરે હાથ ધરવા સૂચના આપી. આ અંગે સુશ્રી રવિએ દરિયાકિનારાના જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિશેષ કવાયત યોજવા પર ભાર આપ્યો. ઉપરાંત તેમણે જે તે વિસ્તારમાં આવતા જોખમી સ્થળો, મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે જૂના ઘરનું અત્યારથી યોગ્ય મેપિંગ કરીને પગલાં લેવા ઉપરાંત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર સંદર્ભે જે જગ્યાઓ ખાલી હોય તે પણ ઝડપથી ભરવા સંબંધિતોને તાકીદ કરી હતી. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ઉજવણી થઈ રહી છે. આજે શનિવાર, અમાસ અને શનિ જયંતિ ત્રણેય એક જ દિવસે આવતા શુભ સંયોગ રચાયો છે. આજના પાવન દિવસે બોટાદમાં પાંડવકાલીન નવહત્તા હનુમાનજી મંદિરમાં 1 સાથે 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. શનિ જયંતિએ નવગ્રહ શાંતિ મંદિર ભક્તિ અને આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. આ અનોખા અને ઐતિહાસિક ધાર્મિક પ્રસંગની ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ નોંધ લઈ મંદિર ને સન્માનપત્ર અર્પણ કરાયું. આ અંગે મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજીએ પ્રતિક્રિયા આપી છે.
2: શ્રી નવગ્રહ તથા 27 નક્ષત્રોની 1 સાથે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે હાથ થઈ ગઈ છે. આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં બોટાદકર તથા સમસ્ત સનાતન ધર્મીઓ ઉપસ્થિત હતા. મહાપ્રસાદીથી લઈને નવકુંડી હવન આમાં આયોજન કરવામાં આવ્યું હતું અને સરસ્વતીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેની નોંધ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગઈ છે કે 27 નક્ષત્ર અને 9 ગ્રહનું ક્યાંય પણ મંદિર નહીં, આ સૌથી પ્રથમ બનવાવાળું મંદિર છે શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે.
1: બીજી તરફ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને આજે શનિવાર નિમિત્તે ફૂલોનો વિશેષ શણગાર કરાયો, તેમજ દાદાને ચાંદીનો મુગટ અને વાઘા પણ અર્પણ કરાયા. પોરબંદરના બગવદરથી અંદાજે 12 કિલોમીટર દૂર આવેલા હાથલા ગામના પાવન સ્થળ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન શનિદેવનો આ સ્થળ પર જન્મ થયો હોવાનું મનાય છે. અહીં શનિદેવ બાળ સ્વરૂપે બિરાજમાન હોવાથી મહિલાઓને પણ ગર્ભગૃહમાં જઈ દર્શન કરવાની વિશેષ મંજૂરી છે. આ અંગે શનિ મંદિરના પૂજારી મગનગીરી ગોસ્વામીએ વધુ માહિતી આપી છે.
3: શનિદેવ જન્મસ્થળ આખલા એવી આ એક જગ્યા છે, એક સ્થળ છે, ને આજની તારીખમાં અનોખો સહયોગ હોય છે જે શનિ મહારાજનો, અને ખાલી કેવલ માત્ર દર્શન કરવાથી એટલા બધા ફાયદા, એટલા બધા સંકટો તમારા દૂર કરે ભગવાન શનિદેવ. સારાસાથી પનોતી, અઢીબરાના પનોતી અહીંયા મોજૂદ છે. ભાણવડથી 22 કિલોમીટર, પોરબંદરથી 32 કિલોમીટર, અને આજની તારીખમાં એટલી બધી ભીડ, એટલા બધા દર્શનીઓ આવે કે લગભગ ઓછામાં ઓછા 2-3 લાખ, 4 લાખ એની આસપાસ લોકો અહીંયા આવી જતા હોય છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ ક્યાંય પણ હીટવેવ એટલે કે ઉષ્ણલહેરની કોઈ સંભાવના નથી.
0: आने वाले 7 दिनों के लिए गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख से नीचे रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और ओवरऑल पूरे गुजराती स्टेट की बात करेंगे।

0: जहाँ पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है वल्लभ विद्यानगर आनंद में 42.3 डिग्री सेल्सियस।
1: ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીને ધ્યાને રાખી પ્રાણીઓ અને પક્ષીઓની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી છે. પ્રાણીઓ માટે એસી સહિતની સુવિધા કરવામાં આવી હોવાનું એકતાનગર જંગલ સફારીની નિદેશક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું છે.
2: जानवरों को 24/7 पानी का अवेलेबिलिटी किया गया है जिससे कि उनको कोई दिक्कत ना हो. साथ में शेड्स बनाए गए हैं जिससे कि वो गर्मी में उस शेड्स के नीचे जाके उनको राहत मिल सकती है. खाने में जितने भी हमारे वाटर रिटेनिंग फ्रूट्स हैं जिसमें कि पानी का ज्यादा मात्रा होता है, जैसे तरबूज हो गया, खरबूज हो गया, ककड़ी हो गया, खीरा हो गया, तो ये सब जानवरों को ज्यादा से ज्यादा खिलाया जा रहा है. और साथ साथ में ORS का भी व्यवस्था किया गया है वेटनरी टीम से जिससे कि इनको कोई गर्मी से दिक्कत ना हो.
1: ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. લગભગ એક મહિના પછી કોલકાતાની ટીમ તેના ઘર આંગણે મેદાનમાં ઉતરશે. આ સ્પર્ધામાં ટકી રહેવા કોલકાતા એડી ચોટીનું જોર લગાવશે, જ્યારે ગુજરાતની ટીમની નજર પોઈન્ટ ટેબલમાં ટોચના બે ક્રમમાં સ્થાન મેળવવા પર રહેશે. પોઈન્ટ ટેબલમાં હાલ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ હાલ 8મા ક્રમે છે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલો અને કુલ 220 કિલો વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, તેમાં મહેસાણામાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોમાં એસટી બસ, પાણીની સુવિધા, પાણીની ટાંકીઓ બનાવવા, નહેરોની સફાઈ જેવી પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત વડોદરા, મહીસાગર, બનાસકાંઠા અને નર્મદામાં પણ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ યોજાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતરજોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી અને રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. FM બેન્ડ 102.3 MHz પર પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કિસાન વાણી.
4: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાન વાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
5: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત દૂધ મંડળીની અંદર દૂધ કલેક્શન વ્યવસ્થા અને તેમાં રાખવાની કાળજી એ વિશે મહિલા સંચાલિત ઊંડી ફળિયા અટગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી ઓપીનાબેન પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.
6: મિત્રો, આપણા ખેતી પ્રધાન દેશની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન કરતા હોય છે. ખેતીમાંથી મળતી આડપેદાશો જેવી કે ડાંગરના પુરેટિયા, ઘઉંનું ભૂસું, કુસકી, જુવાર તેમજ મકાઈના દાણા કાઢી લીધેલા જે ભાગો હોય છે અને કઠોળ પાકોના વિવિધ ભાગો વગેરેનો ઉપયોગ આપણે પશુના ખોરાક તરીકે કરતા હોઈએ છીએ, જે પશુના આહાર માટે ખૂબ જ ઉપયોગી અને પૌષ્ટિક ગણાય છે. પશુના છાણમૂત્રનો ઉપયોગ ખેતીમાં ખાતર તરીકે કરવાથી રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડી શકાય છે અને આપણે ઝેરી કેમિકલ વિનાના શુદ્ધ પૌષ્ટિક અનાજ શાકભાજી અને ફળો મેળવી શકીએ છીએ. પશુપાલનથી થયેલા

0: દૂધ ઉત્પાદન દ્વારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં એ દૂધ આપવાથી આવક મળી રહેતી હોય છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે વલસાડ તાલુકાના અટગામની મહિલા સંચાલિત ઊંડી ફળિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી ઓપીનાબેન ઈશ્વરભાઈ પટેલને મળીએ અને એમની પાસેથી દૂધ મંડળીની અંદર દૂધ કલેક્શન વ્યવસ્થા અને તેમાં રાખવાની કાળજી એ વિશેની માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ ઓપીનાબેન, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: હા જી, નમસ્તે.
0: તો ઓપીનાબેન, આ મંડળી કેટલા સમયથી અહીં કાર્યરત છે અને આપ કેટલા સમયથી અહીં મંત્રી તરીકે ફરજ બજાવો છો એ વિશે જણાવશો?
1: આપણી આ મહિલા સંચાલિત ઊંડી ફળિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ છેલ્લા 1988 ચાલુ કરવામાં આવેલ છે અને હું અહીં છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું.
0: તો ઓપીનાબેન, આ મંડળીની અંદર કેટલા કર્મચારીઓ અને સભાસદો જોડાયેલા છે?
1: આ મંડળીની અંદર 4 કર્મચારીઓ છે. એક છે મંત્રીશ્રી, હું પોતે, એક કોમ્પ્યુટર ઓપરેટર, એક ટેસ્ટર અને એક મદદ. સભાસદો 216 જેટલા છે અને બિન સભાસદો અંદાજિત 100 ઉપર છે.
0: એટલે બીજા
1: જે અમારે ઊંડી ફળિયા કાર્ય વિસ્તારના હોય ને એની બહારના, એમને બિન સભાસદો કહેવાય. અને જે એ જે સભાસદો જે શેર લઈને જે સભાસદો બનેલા ને એ સભાસદો કહેવાય.
0: તો ઓપીનાબેન, આ મંડળીની અંદર આપનું શું કાર્ય છે એના વિશે આપ જણાવશો?
1: હા, આ મંડળીની અંદર મારે મંત્રી તરીકે હું સ્થાનિક દૂધ વેચાણ કરું છું, દાણ વેચાણ કરું છું અને આ જે કર્મચારીઓ જે કામ કરે છે એ કેવી રીતે કામ કરે છે, પોતાની ફરજ કેવી રીતે બજાવે છે અને બીજું કાર્ય મારું એ છે કે સમયસર પેમેન્ટ કરવાનો અને આખી મંડળીની જવાબદારી આ મારા ઉપર છે.
0: તો આપના સિવાયના જે અન્ય કર્મચારીઓ છે એમનું કાર્ય શું છે એના વિશે જણાવશો?
1: હા, મારા સિવાયના અન્ય 3 કર્મચારીઓ છે. એક છે બિપિનચંદ્ર ધીરુભાઈ પટેલ, જે કોમ્પ્યુટર ઓપરેટર છે, અને બીજા છે ટેસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ ધીરુભાઈ પટેલ, એઓ ફેટ કાઢે છે, અને ત્રીજા છે શ્રી ભરતભાઈ રેવલાભાઈ પટેલ, એ મદદનીશ તરીકે છે, ક્યાંક દૂધ ચેક કરે છે, કોઈક બીજી અન્ય મદદ કરાવે છે એ રીતનું કાર્ય છે અને સાફ સફાઈનું કાર્ય કરે છે.
0: તો ઓપીનાબેન, આ મંડળીની અંદર જે દૂધનું કલેક્શન છે તો એ કઈ રીતે કરવામાં આવે છે એના વિશે જણાવશો?
1: હા, દૂધ કલેક્શન પહેલાં તો સભાસદો દૂધ લાવે છે, એને અમે વજન કરીને લઈએ છીએ. અમે વજન કરીને લીટરમાં લઈએ છીએ અને લીટરના ફેટ પ્રમાણે અમે ભાવ ચૂકવીએ છીએ અને અમારી વસુધારા ડેરીમાં જે જાય છે દૂધ એ અમને કિલો ફેટ પ્રમાણે ભાવ ચૂકવે છે.
0: તો આ દૂધનું કલેક્શન કરતી વખતે આમ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે?
1: દૂધ કલેક્શન કરતી વખતે સભાસદ દૂધ જે બરણીમાં લાવ્યો છે એ બરણી ચોખ્ખી છે કે નહીં, દૂધ ગાળીને લાવ્યો છે કે નહીં, અને અમારે અહીંયા દૂધ ગાળીને લઈએ છીએ પ્લસ ઘરે એકવાર ગાળીને એ લોકો લાવે છે અને અહીંયા 2 જગ્યાએ દૂધ ગાળવામાં આવે છે.
0: ઓપીનાબેન, દૂધનો જથ્થો કઈ રીતે સંગ્રહ કરવામાં આવે છે એના વિશે જણાવશો?
1: હા, દૂધ અમારે બલ્ક મિલ્ક કુલર મૂકવામાં આવેલ છે, જે 5000 લિટરની ટાંકી છે એની અંદર અમારે દૂધ સંગ્રહ કરીને એને ઠંડુ કરવામાં આવે છે અને 3 ટંકે અમારે, ત્રીજા ટંકે અમારું દૂધ વસુધારા ડેરીમાં ટેન્કર મારફત લઈ જવામાં આવે છે.
0: તો બંધ કુલરની અંદર જે દૂધનો સંગ્રહ થાય છે તો જ્યારે આ દૂધને લઈ જાય છે પછી પણ એની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે?
1: હા, બલ્ક કુલિંગમાંથી દૂધ ટેન્કરમાં ભરાઈ ગયા પછી બલ્ક કુલિંગને બરાબર ગરમ પાણીથી અને જે અમને લિક્વિડ આપવામાં આવે છે ને એનાથી બરાબર સાફ સફાઈ એને છે ગરમ પાણીથી ધોવામાં આવે છે અને પાઇપોને એ બરાબર વ્યવસ્થિત બ્રશથી સાફ કરે છે, કપડુંથી સાફ કરે છે અને વ્યવસ્થિત રીતે એની સાફ સફાઈ કરીને એને પાઇપોને જે એનું એ હોય એને બંધ કરી દેવામાં આવે છે, પાઇપોનું મુખ હોય ને એને બંધ કરી દેવામાં આવે છે અને એવી રીતે વ્યવસ્થિત રીતે સાફ

0: ઉછેર યોજના કાર્યક્રમ છે, જેમાં વાછરડી સભાસદો પોતાની જોડે છે, એમને ધિરાણ આપવામાં આવે છે અને એ વાછરડી વીઆઈ જાય પછી એમને દૂધની કપાત લેવામાં આવે છે. અને જો એના સમય પ્રમાણે જો વિયાણ થઈ જાય તો એમને 7500ની એક વાછરડી પર સબસિડી આપવામાં આવે છે. અને બીજું, જેમ કે અમારે અહીંયા એફઆઈપી કેમ્પ કરવામાં આવે છે, જેમ કે ગાય પુખ્ત વયના પશુઓ ગાભણ ન રહેતા હોય કે ગરમીમાં ન આવતા હોય એ લોકોને મફત સારવાર આપવામાં આવે છે અને એમને દાણ પણ આપવામાં આવે છે અને કૃમિનાશક દવાઓ પણ આપવામાં આવે છે. અને ઘાસચારા, જે બી સભાસદોએ ઘાસચારો ઉગાડવો હોય એમને અહીંથી બિયારણ પણ આપવામાં આવે છે. અને ઘાસચારો ખરીદવો હોય તેના માટે ઘાસ કુળેટિયા ધિરાણ પણ મંડળી આપે છે, ગાય લોન પણ આપે છે.
1: શેડ માટે કે એવી કોઈ લોન આપવામાં આવે?
0: હા, આવે છે. શેડ માટે પણ લોન આપવામાં આવે.
1: શેડ માટે જે લોન આપવામાં આવે તો કઈ રીતની હોય છે? કેટલા?
0: એ હાલ અત્યારે કોઈ નથી. એ લોકો લોન આપે છે, પછી એ સભાસદનું દૂધ ભરાય પછી એની અંદરથી એની કપાત લેવામાં આવે છે હપ્તા પ્રમાણે.
1: તો એમાં એટલે કેટલા પશુઓ માટેની ફી શરૂ થાય?
0: બે ત્રણ પશુઓ હોય રાખવામાં આવે છે.
1: તો મંડળી દ્વારા સભાસદોને કોઈ તાલીમ કે માર્ગદર્શન આપવામાં આવે ખરું?
0: હા, જ્યારે પણ વાર્ષિક મીટિંગ હોય કે એવું કોઈ કાર્યક્રમ રાખવામાં આવે કે વાછરડી ઉછેર કાર્યક્રમની માહિતી હોય ત્યારે બધા સભાસદોને બોલાવવામાં આવે છે અને પશુપાલન કઈ રીતે કરવું, સ્વચ્છ દૂધ ઉત્પાદન માટેની માહિતી આપે છે અને ગાય ભેંસોને કેવી કાળજી કરવી એ અંગેની સારી એવી માહિતી આપે છે.
1: અને જે રસીકરણ કરવામાં આવે તો એના માટે ડેરી દ્વારા રસીકરણ માટે મોકલવામાં આવે છે?
0: હા, એ અમારી મંડળીમાં મફત રસીકરણ અને સમયસર રસીકરણ કરાવવામાં આવે છે. જેમ કે ગળસુંડાની રસી, ખરમાવન મોવાસાની રસી, એમ કંઈક ધારો કે રોગચાળો કોઈક ફાટી નીકળ્યો હોય તો એની પણ રસી મૂકવામાં આવે છે.
1: પશુના વિયાણનો સમય થયો હોય પછી કેટલા દિવસ પછીથી સભાસદો અહીંયા ડેરીમાં દૂધ ભરવાની શરૂઆત કરવાની હોય છે?
0: આમ તો એક અઠવાડિયું પછી 8 દિવસ પછી એ લોકો લાવે છે દૂધ અને એ સ્વીકારીએ છીએ.
1: એટલે પેલું જે દૂધ હોય એ દૂધ નથી?
0: ના, એ નથી લેતા.
1: તો આજે સભાસદો દૂધ જે અહીંયા લાવે છે તો એના માટે એમને કઈ રીતની એમને રસીદ કે એ રીતે મળે છે ખરી?
0: હા, એમને કૂપન આપીએ છીએ. એ લોકો દૂધ ભરે, ફેટ કાઢે, દૂધ ભરે અને વજન થઈને બહાર એની રસીદ નીકળે છે એ અમે એમને તરત જ આપી દઈએ.
1: અને મહિનાના અંતે જે સભાસદોને જે કપાતને એ બધું બાદ કરતા જે પેમેન્ટ કરવામાં આવે તો એ સીધા બેંક થ્રુ કરવામાં આવે કે પછી એમને કેશ તરીકે આપવામાં આવતા?
0: હા, એ અમે બેંકમાં જ એમનું પેમેન્ટ સભાસદોનું જમા કરાવીએ છીએ. અને સભાસદોને મોટાભાગની અમારી આ મંડળી એવી છે કે મુદત વિધિથી એક પણ રૂપિયાનું દેવામાં નથી અમારી મંડળી અને મારા સભાસદો પણ એક પણ રૂપિયાના દેવાદાર મુદત વિધિથી નથી. અમારી મંડળી એમ ચોખ્ખી છે હિસાબ કિતાબમાં.
1: તો ઓપીનાબેન, મંડળીની જે મીટિંગ કરવામાં આવે તો એ ક્યારે યોજવામાં આવે અને કયા મુદ્દા ઉપર એની ચર્ચા થાય છે એની અંદર?
0: હા, એ અમારે દર માસે કમિટી મીટિંગ કરવામાં આવે છે, જેમાં દૂધનું માહિતી પત્રક વાંચવામાં આવે છે અને કેટલું દૂધ થયું, કેટલી આવક જાવક, પરિપત્રોથી માંડીને જે કંઈ પણ મુદ્દાઓની ચર્ચા કરવાની હોય એ અમે કમિટી મીટિંગમાં ચર્ચા કરીએ છીએ.
1: અને ખેડૂતોને જે સલાહ સૂચનો આપવાનો હોય એ પણ?
0: હા, એ પણ આપીએ છીએ.
1: આ મીટિંગમાં એમના જે પ્રશ્નો હોય તો એનું નિરાકરણ
0: કરવામાં આવે છે. હા, સભાસદોના કે કમિટી મેમ્બરને પણ જે કંઈ પણ જાણવું મૂકવું હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.
1: હવે અહીંયા જે મંડળીમાં દૂધ લેવામાં આવે છે તો એમાં ગાય અને ભેંસ બંનેનું દૂધ લેવામાં આવે છે? અલગ અલગ લે છો કે સાથે?
0: હા, એ ગાય અને ભેંસ બંનેનું દૂધ લેવામાં આવે છે, પરંતુ એક જ બલ્ક મિલ્ક કુલરમાં મિક્સિંગ જ થઈ જાય છે, મિક્સિંગ જ કરવામાં આવે છે.
1: પણ એટલે એમના ગાયના પ્રકાર તરીકે અને ભેંસના પ્રકાર તરીકે ભાવ?
0: હા, ભાવ ચૂકવવાનો. હા, ભાવ તો ભેંસના અલગ ભાવ અને ગાયના અલગ ભાવ એ રીતે ચૂકવવામાં આવે છે.
1: તો મંડળીની અન્ય પ્રવૃત્તિઓ વિશે જણાવશો?
0: હા, મારા સભાસદોને જેમ કે મંડળીમાં દાણ સમયસર અને નિયમિત મળી રહે છે આખો માસ જાય એટલે આખું વર્ષ જ અમે દાણ રાખીએ છીએ. અને ક્યારે પણ સભાસદોને દાણની અછત નથી પડતી કે

0: કોઈ બી બાબતે એવી ફરિયાદ રહેતી નથી.
1: તો આ દાણના કયા ભાવે એમને આપવામાં આવે છે?
0: દાણનો ભાવ એક ગુણનો 50 કિલોના 1175 રૂપિયાના ભાવે અહીંથી વેચાણ કરવામાં આવે છે.
1: તો અહીંયા જે દાણ માટેનું ગોડાઉન છે, તો એમાં કેટલો સંગ્રહ આપ કરી શકો?
0: અમારા ગોડાઉનમાં 700-800 જેટલી ગુણો રહી શકે અમારા ગોડાઉનમાં, એટલું મોટું છે ગોડાઉન.
1: તો ઓપીનાબેન, મંડળીના કાર્ય સિવાય આપ બીજી કોઈ પ્રવૃત્તિઓમાં જોડાયેલા ખરા?
0: ના, બીજું તો કશું નથી.
1: જ્યારે પશુઓમાં રોગ આવે છે તો એ સમયે પશુઓની કઈ રીતે કાળજી રાખવાની, એ તમે કેવી રીતે એમને માર્ગદર્શન આપો છો? એટલે એ જે વચ્ચે પેલા રોગ આવેલો હતો, તો એ સમયે તમે અહીંયા શું કાળજી દૂધ કલેક્શનમાં રાખવાની હોય, પશુના માટે શું કાળજી રાખવાની, એના માટેનું માર્ગદર્શન આપવામાં આવે?
0: હા, જે આગળ જે એક લંપી નામનો રોગ પશુઓમાં થયો હતો, તેમાં અમે જોઈએ છીએ, અમે સર્વે કરીએ છીએ કે કોની ઘરે કોના પશુઓને આ રોગ થયો છે, અને એના માટે અમે વસુધારા ડેરીને જાણ કરીએ છીએ કે આ પ્રકારનો રોગ થયેલ છે. તો ત્યાંથી પણ રસીકરણ અને દવા કરવા માટે સાહેબ લોકો ડોક્ટરોને મોકલાવે છે, અને જે પણ પશુને આ રોગ થયો હોય તો એનું દૂધ આપણી મંડળીમાં તેટલા દિવસ સ્વીકારવામાં આવતું નથી. એમને તો જેમ કે ઠંડક રહે એ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પછી એનાથી નવડાવવામાં આવે છે. દિવસમાં 2-3 વાર એ રીતે કાળજી કરવામાં આવે છે, અને લીમડાના પાંદડા જે હોય એની પથારી કરીને એની પર જ બેસાડવામાં આવે છે, અને એમના ખોરાકના ખાનપાનમાં ખૂબ ધ્યાન રાખવાનું, આ રીતે કાળજી રાખવાની એવી માહિતી આપવામાં આવે છે.
1: હવે આપની મંડળીમાં જે સભાસદો ખૂબ સારી રીતે પશુપાલન કરતા હોય અને એમનું દૂધ પણ સારા એવા પ્રમાણમાં આવતું હોય, અને જે વાછરડી ઉછેર યોજનામાં, તો એમના માટે એમ કઈ રીતે લાભ આપવામાં આવે?
0: હા, એક અમારે ત્યાં તંદુરસ્ત વાછરડી હરીફાઈ યોજના રાખવામાં આવે છે, જેમાં દરેક પશુપાલકો પાસેથી પોતપોતાની વાછરડીઓ મંગાવવામાં આવે છે, અને વાછરડીઓની ઉંમરો પ્રમાણે એની 3 વક્કલ પાડવામાં આવે છે. એની અંદર સૌથી સારામાં સારી વાછરડી કઈ છે એમાં 1, 2, 3 એવી રીતે નંબર આપવામાં આવે છે, અને એ લોકોને કૃમિનાશક દવા પણ ત્યારે આપવામાં આવે છે, સાથે મિનરલ પણ આપવામાં આવે છે, અને અન્ય કોઈ બીમારી હોય તો એની જાણ પણ એ લોકોને કરવામાં આવે છે, અને સાથે ડોક્ટરો આવેલા હોય તો એ લોકો ચકાસણી પણ કરે છે, અને સારવાર માટે એ લોકો દવા પણ આપે છે.
1: ઓપીનાબેન, આપે અમારા મિત્રોને આ દૂધ મંડળીની અંદર દૂધ કલેક્શન વ્યવસ્થા અને એમાં રાખવાની કાળજી અંગે જે મહત્વની જાણકારી આપી, એ બદલ આપનો આભાર.
0: હાજી, થેન્ક યુ.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દૂધ મંડળીની અંદર દૂધ કલેક્શન વ્યવસ્થા અને તેમાં રાખવાની કાળજી એ વિશે મહિલા સંચાલિત ઊંડી ફળિયા અટગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી ઓપીનાબેન પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.
3: पॉडकास्ट और वायरल रील्स के शोर में सोचो असली ओजी कौन है. बॉस रेट्रो इज द न्यू कूल और इंडिया का सबसे पहला ट्रेंड सेटर है अपना आकाशवाणी. वही सुकून वाली वाइब, म्यूजिक और सॉलिड इन्फो पूरे 90 सालों से नॉन स्टॉप ट्रेंडिंग. ट्यून इन करो क्योंकि लेजेंड्स कभी आउटडेटेड नहीं होते. आकाशवाणी 90 ईयर्स से इंडिया की ओरिजिनल आवाज.
2: મિત્રો, હવે સાંભળીએ સદૈવંત સાવળિંગા ચિત્રપટનું ગીત. ગાયક કલાકાર ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે અને સાથી કલાકારોના સ્વરમાં.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સદેવંત સાવળીંગા ચિત્રપટનું ગીત. ગાયક કલાકારો હતા ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે અને સાથી કલાકારો.
1: અરે અરે અરે, ક્યા કર રહા હે? ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હે, તેરે બીજું કા?
2: પુતલા બોલ લે.
1: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ, પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ?
2: મતલબ?
1: દેખ બેટા, તું જો યે અંધાધુંધ રસાયન મિલાતા હૈ ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ, ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી? હૈ? અરે પહેલે એસા નહીં થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે, કૈસે ફસલ લહેલાતી થી, શુદ્ધતા ઝલકતી થી. હાં, માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. અરે પહેલી વાલી બાત કહાં,
2: પર હમ તો સભી ડાલે હૈ.
1: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે, ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે.
2: સચ હૈ?
1: રે બેટે, એક્સપિરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ. હાં,
2: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ તો જૈવિક ખેતી શુરૂ કરૂંગા.
3: માટી સે પ્રેમ કી પરંપરા હૈ, પરંપરાગત ખેતી.
0: મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર રોહિણી પટેલના સ્વરમાં ભજન.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર રોહિણી પટેલના સ્વરને. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કિસાનવાણી, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે સાંભળીએ દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીના સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા માટે વિશ્વસનીય, પારદર્શક અને ભવિષ્ય માટે તૈયાર આપૂર્તિ વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. 5 દેશોના તેમના પ્રવાસના ભાગરૂપે આજે નેધરલેન્ડના હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ કોવિડ રોગચાળો, ચાલી રહેલા સંઘર્ષો અને ઉર્જા સંકટ સહિત અનેક મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: તેમણે કહ્યું કે જો આ પડકારોનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો વૈશ્વિક વિકાસ પર અસર પડી શકે છે અને મોટી વસ્તી ગરીબીમાં ધકેલાઈ જઈ શકે છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે 21મી સદીમાં ભારત તકોની ભૂમિ તરીકે ઉભરી રહ્યું છે, જે ટેકનોલોજી અને માનવીય મૂલ્યો બંનેના આધારે પ્રગતિ કરી રહ્યું છે. બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 5 દેશોની મુલાકાતના બીજા તબક્કા દરમિયાન નેધરલેન્ડના રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા. બપોર બાદ શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
2: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે જ સરખેજ, ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 70 નવનિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી, તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 5 દેશોના પ્રવાસના ભાગરૂપે આવતીકાલે સ્વીડનની મુલાકાત લેશે. 2018માં ભારત નોર્ડિક સમિટના ઉદઘાટન માટે સ્વીડનની મુલાકાત પછી આ તેમની બીજી નોર્ડિક મુલાકાત હશે. સ્વીડનના ઔદ્યોગિક કેન્દ્ર ગોથેનબર્ગની મુલાકાતથી ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે. આકાશવાણી સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં સ્વીડનના ભારતના રાજદૂત શ્રી અનુરાગ ભૂષણે આ મુલાકાતના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
3: We have a very long-standing partnership with Sweden on defense.
4: रक्षा क्षेत्र में स्वीडन के साथ हमारी साझेदारी बहुत पुरानी है, लेकिन अब ये रिश्ता सिर्फ खरीदार विक्रेता के संबंध से आगे बढ़कर रक्षा साझेदार के रिश्ते में बदल गया है। अब दोनों देश और दोनों देशों की कंपनियां मिलकर रक्षा उपकरण बनाने और उनके उत्पादन करने की दिशा में काम कर रही हैं। प्रधानमंत्री नरेंद्र मोदी की पहल जैसे आत्मनिर्भर भारत और मेक इन इंडिया और साथ ही देश में हुए बुनियादी ढांचे के विकास से इस प्रयास को और भी अधिक गति मिली है।
3: एंड ऑल्सो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट दैट हैज हैपेंड।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે નીટ યુજી 2026 પરીક્ષા સંબંધિત બાયોલોજી પેપર નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગુરૂનાથ માંધારે મહારાષ્ટ્રના પુણેના એક વરિષ્ઠ વનસ્પતિ શાસ્ત્ર શિક્ષિકા છે અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા તેમને નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું કે આરોપીને વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રોની સંપૂર્ણ એક્સેસ હતી. સીબીઆઈએ જણાવ્યું કે 14મીના રોજ ધરપકડ કરાયેલી મનીષા વાઘમારે દ્વારા સંભવિત નીટ ઉમેદવારોને એકત્રિત કરતા હતા અને પુણે સ્થિત તેમના નિવાસસ્થાને આ વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ વર્ગો ચલાવતા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી ધરપકડ કરવામાં આવી છે. ભારતની માદક પદાર્થ વિરોધી એજન્સીએ ઓપરેશન રેઝિપલ હેઠળ પહેલીવાર 182 કરોડ રૂપિયાના કેપ્ટાગોન માદક પદાર્થ જપ્ત કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સરકાર ભારતને નશામુક્ત દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાઈ દેશોમાં જતી માદક પદાર્થની જપ્તી અને વિદેશી નાગરિકની ધરપકડ આ દિશામાં ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદીએ આતંકવાદીઓને આશ્રય આપવા અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ બંધ કરવા પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. નવી દિલ્હીમાં સેના સંવાદને સંબોધતા શ્રી ત્રિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. ભારતીય સેનાના વડાની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે.
5: અગર આપને મુજે પહેલે સુના હૈ તો મેને યહી કહા થા કે અગર પાકિસ્તાન આતંકવાદીઓ કો પનાહ દેના ઔર ભારત કે ખિલાફ આતંકી ગતિવિધિયાં જારી રખતા હૈ તો ઉસે યે ખુદ તય કરના હોગા કે વો ભૂગોળ કા હિસ્સા બના રહેના ચાહતા હૈ યા ઇતિહાસ કા યા કિસી કા ભી નહીં.
0: શિક્ષણ મંત્રાલયે દેશમાં 14-18 વર્ષની વયના બાળકોમાં શાળા છોડી દેનારાઓની વધતી સંખ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ સંજીવકુમારની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા પ્રસ્તાવિત નવી પહેલના અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને કુલ 220 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ફાઇનલમાં પહોંચી. આ જોડીએ બેંગકોકમાં સેમીફાઇનલમાં મલેશિયાના ગો સેફેઈ અને નૂર ઇઝુદ્દીનને 19-21, 22-20, 21-16 હરાવીને પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે ફાઇનલમાં આવતીકાલે તેમનો સામનો લિયો રોલી કાનાન્ડો અને ડેનિયલ માર્થીની ઇન્ડોનેશિયન જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.